0: दिल 90.8 एफएम झाबुआ की आवाज पर।
1: बीमारियों पर कम करेंगे खर्चा, हम करेंगे सेहत और स्वास्थ्य पर चर्चा।
0: हूँ से आरजे राकेश,
2: अने हूँ से आरजे कमता डामोर,
0: तमु हामली रासे कार्यक्रम खेती बाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 एफएम झाबुआनी आवाज पर। नमस्कार किसान भाइयों, स्वागत है तमारो सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 एफएम झाबवानी आवाज पर। हूँ से आरजे राकेश, अने रोज नी जेम तमारी वस मा आज फेर कार्यक्रम खेतीवाड़ी लीने हाजिर थायो से। अने किसान भाइयों, हूँ रोज तमारी वस मा खेतीवाड़ी देखा जोड़ायेला मुद्दा, खेतीवाड़ी नी समस्याओं अने तीना समाधान नी वातियों लीने रोज इना समय पर हाजिर थातो रहू से। तो किसान भाइयों, आज ना खेतीवाड़ी कार्यक्रम मा आपु फेर वात्यो हामलवाना से सोयाबीन नी खेती ना बारा मा अने मिश्रित खेती एतरे एक खेतर मा बे प्रकार नी फसल करवानी वात्यो अने हाथे हाथ उन्नत उत्पादन तकनीकी देखी मक्की नी खेती केवी रीते करे ये वात्यो पण आज ना कार्यक्रम मा आपु हामलवाना से। अने हाथे हाथ एक एवा किसान भाई हकरू भाई नी वात्यो पण हामलवाना से, त्या सोयाबीज नी खेती घणा समय देखी करी रह्या से अने तीनू ने सोयाबीज नी खेती करवानो घणो असल अनुभव पण छे। तो चालो किसान भाईओ, हा वारनी करी अने हावळी कार्यक्रम खेतीवाड़ी मा मिश्रित खेती अने सोयाबीज नी खेती नी असल असल जानकारी।
3: तो किसान साथियों, खेतीवाड़ी कार्यक्रम ना माध्यम थी हूँ आज किसान भाईओ ने सोयाबीन अने मक्का नी मिश्रित खेती ना बारा मा जानकारी हामळवा जाय रह्यो छे। तो किसान साथियों, सबथी पहली वात करी जाय तो सोयाबीन ना बारा मा अगर देखी जाय तो सोयाबीन की बात करवा हारू आज हमारी कन एक सफल किसान से जो कि हकरू भाई दीता डामोर गांव मोहनपुरा विकासखंड झाबुआ अने जिला झाबुआ ना सफल किसान से। तो किसान साथियों, हकरू भाई थी बात करिए। नमस्कार हकरू भाई।
4: नमस्कार। नमस्कार।
3: तो हकरू भाई, ये बता कि तमी हानी खेती करी मेली
4: सोयाबीन
3: मक्का अने सोयाबीन भेळी
4: भेळी।
3: तो हकरू भाई, ये बताड़ कि सोयाबीन की खेती ते केतरा विगा मा करी मेली अने त्या तीन थी तू केतरा दन मा तीनी खेड़ाई करी अने तीना बारा मा बारीकी थी वात बताड़, तो केतरा विगा मा करी मेली।
4: मैं सोयाबीन तो 2 विगा मा करी मेली।
3: अच्छा।
4: तो उनाला मा गर्मी ने टाइम मा 3 वारी खेड़ लगाड़ी पड़े। और 1 वारी वखर लगाड़ो पड़े, वखर हाकवो पड़े। तीने बाद फिर आपने श्यार टेट कर खाद डालना पड़े, गोबरिया खाद।
3: गोबरिया खाद।
4: हाँ। गोबरिया खाद नाक दे दो, इने बाद पानी नो समय आवी गयो।
3: अच्छा।
4: तो पानी नी वर्षा नी गिरे तीन पेलखोर लगभग 15-20 बोरी खाद डालने का रखोड़िया।
3: तो हकरो भाई बताड़ की वात ये देखी जाए कि अब ये जो रखोड़ा खतर थी किसान भाई घना कम वापरी रहा, तो रखोड़ा खतर थी हूँ लाभ था।
4: रखोड़ा खतर थी एम लाभ था कि जमीन फोही रहे और नुकसान नहीं दे।
3: अच्छा।
4: जमीन पकड़ मानी आती।
3: अच्छा अच्छा।
4: हाँ।
3: मतलब हार्ड जमीन था जाए, ककड़ी था जाए।
4: ककड़ी था जाए
3: तो
4: रखोड़ा थी हार्ड जमीन नहीं था,
3: फोही था जाए।
4: फोही था जाए।
3: अच्छा।
4: हाँ।
3: तो फोही था वाती हूँ था कि जो
4: फोही था वाते अपनो पेड़ पौधो छूटो रहे और उशेर मां बराबर रहे।
3: अच्छा अच्छा।
4: हाँ। किम के पकड़ मां नहीं आवे
3: ज्यादा जेडे घाली ने त्यो।
4: हाँ, मजबूत
3: मोटो था है।
4: मोटो था है।
3: अने अपनी फसल भी ज्यादा आवे।
4: फसल भी ज्यादा आवे।
3: तो किसान साथियों, हकरू भाई की नुकी कहू से कि यही उनाला मां खेड़ाई करी अने खेड़ाई करे बाद मां तिहुई रखोड़िया खातर नाख्यू, रखोड़िया खातर नाखवाती तिहू ने ज्यादा उत्पादन आवे। तो हकरू भाई, ये बताड़ कि गोबर नु खातर कई टाइम पर नाखवानू?
4: गोबर नु खातर लगभग नाखवानू आपड़े आखा तीज नी टाइम पर।
3: आखा तीज मतलब उनाला
4: नी? उनाला मा।
3: हाँ।
4: उनाला मा एक बारी खेड़ाई दे दी, इसके बाद खातर नाख दो।
3: अच्छा अच्छा।
4: गोबरियो खातर और फिर खेड़ाई दो और तीन बाद वखर हाकी दो। तो गोबरियो खाद से ने पूरो मिक्स थाई जाए और મિક્સ થવા બાદ હું કઈ નો કીડી કંજર છે કઈ ની ઉદ્ધિ છે એવો મતલબ કીટાણુ સબ સાફ થઈ જાય,
3: સાફ થઈ જાય
4: તો ફસલ ને કોઈ નુકસાન નહીં થાય.
3: અગર માન લો આપણે ઉનાળામાં ગહેરી ખેડાઈ કરી નાખી તે તીનમાં જો કીટાણુ છે કઈ પ્રકારના જીવ જંતુ મરી જાય તે બાદમાં સુમાને ટાઈમ પર તીનમાં શું લાભ થાય?
4: તીમાં આપણને એટલો લાભ થાય કે દવા જ્યાદા ઉપયોગ નહીં કરવી પડે,
3: જ્યાદા દવા નહીં છેડકવી પડે,
4: નહીં છેડકવી પડે એક થી દો બાર બસ. કે આજ તીન બાર ચાર બાર કઈ ના હું કે પાંચ વાર નાખી નહીં નહીં એમાં ફેર નુકસાન થઈ જાય.
3: અચ્છા અચ્છા,
4: હા જ્યાદા દવા છીટકવાથી નુકસાન થાય જાય,
3: નુકસાન થાય તો લાગત જ્યાદા લાગી જાય.
4: હા જ્યાદા લાગત લાગી જાય તો એક થી દો બાર
3: નાખો
4: નહીં તો સોયાબીન પક જાતા.
3: તો હકરુભાઈએ બતાડ કે એનમાં તીન સાલમાં કેટલા સાલમાં એક વાર ગહેરી જુતાઈ બી કરવી પડે?
4: તીન સાલમાં.
3: તો તીન થી શું લાભ થાય?
4: તીન સીધી જમીન તૂટી જાય ઓર ગહેરાઈ મેં મતલબ જમીન ભી થોડીક દો સાલ તક આપણને ઘાસ ભી જ્યાદા નહીં હોગા, નીંદવામાં થોડોક ફાયદો પડે.
3: અચ્છા અચ્છા,
4: ઓર જમીન ભી પોષી રહે ઓર પેડ ભી અચ્છા જમતા હૈ
3: તો
4: ફળ જ્યાદા દે,
3: ફળ જ્યાદા દે. અચ્છા હકરુભાઈ એ બતાડ કે ફસલ ઓર્યા બાદમાં કિસાનભાઈ ને જો તમે આપીએ ફસલ ઓર્યો તો તેમાં સોયાબીન નું બી ઘેર નું આણ્યું કે બજારમાં આણ્યું?
4: વો તો બી પસાડી છે.
3: અચ્છા અચ્છા,
4: આપણ મન પરસણ પડે તો થોડોક છોટા છોટા દાણા હોય ઘેર ના તો નહીં ઓરવાનું નુકસાન થઈ જાય. કદી અસલ લાવીને ઓરવું હોય બજાર થી લઈ આવો તો બજાર થી લાવો તો મતલબ આપણને પૈસા લાગે ને ઘેર થી ઘેર નું બી હોય.
3: હા હા, તો કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે,
4: કિસાનભાઈ ને ખર્ચો કમ લાગે કેમ કે બી ના પૈસા વસી,
3: પૈસા વસી. તો કિસાનભાઈઓ હકરુભાઈ ને કેવું છે કે કિસાન ભાઈઓ ને આપો કિસાન છે તો કિસાન બી કોઈ બજારમાં નહીં બની રહ્યું, તેની હારું કિસાન ભાઈ ને બી હારું અલગ થી સારનો મારીને તેનું અવેરી મેળવું જોઈએ,
4: અવેરી મેળવું જોઈએ
3: તાકી કિસાન ભાઈ જ્યાદા તેના ફાયદો મળી શકે,
4: જ્યાદા ફાયદો.
3: હા, તો હકરુભાઈ એ બતાડ કે જો આપું એ તો થઈ ગઈ આપણી બી ની વાત, એની વાત માં એ બતાડ કે તું જેસે આપું ખેતર ખેડી રહ્યા તો તેના પાટલા કેતરે કેતરે સેટી રહેવા જોઈએ?
4: પાટલો લગભગ ડેઢ વો સોયાબીન કા તો એક ફીટ,
3: એક ફીટ નો રહેવા જોઈએ.
4: હા
3: અચ્છા અચ્છા,
4: તો કપાસ બો?
3: હા,
4: તો કપાસ માં લગભગ તીન ફીટ નો પાટલો છે.
3: તો આપણને મક્કી ને અને સોયાબીન વરી મળ્યું, તે મક્કી ના ઓળિયા કાઢી મળ્યા ને તમે?
4: ઓળિયા કાઢી
3: મળી. તે કેતરા સહાડા સોયાબીન ના ને તેની બાદ માં કેતરા મક્કી ના?
4: ચાર સહાડા સોયાબીન ના ઓર એક મક્કી ના.
3: અચ્છા અચ્છા, તો તીન થી આપણને કિસાન ભાઈ ને જેસે સોયાબીન નાનું રહેતું હોય તો તીનમાં શું લાભ થાય? મક્કી જે નીકળી જાય તેની બાદમાં કઈ?
4: તેમાં મતલબ એમ થાય મક્કી નો સહાડો જો છે ની દોડી ભી મજબૂત રહે.
3: અચ્છા અચ્છા,
4: દોડી મતલબ કેતરી ભી હવા આવે પડવા ની માંગે.
3: અચ્છા,
4: તો મક્કી ને નુકસાન થાય ઓર સોયાબીન
3: સોયાબીન નુકસાન નહીં થાય, તો બે ફાયદો છે,
4: દો ફસલ એક સરી ગયા.
3: અચ્છા અચ્છા, તો એની બાદ માં આપણે વાત કરીએ કે હકરુભાઈ કે આપણ નિંદાઈ ગોડાઈ ની વાત કરીએ, અગર નિંદાઈ ગોડાઈ ની વાત કરીએ તો નિંદાઈ ગોડાઈ હારું કી કામ કરવું જોઈએ?
4: નિંદાઈ ગોડાઈ હારું તો એક મહિના અંદર અંદર નિંદી ગોડી ને સાફ સફાઈ કરી દેવાનું અનાજ ને.
3: અચ્છા અચ્છા, અગર કિસાન ભાઈ ઘણા ખરા કિસાન ભાઈ બજાર ની દવા લાવીને ભી સાટી રહ્યા છે તો
4: બજાર ની દવા લાવવાથી તો થોડોક નુકસાન ભી છે જમીન માતા ને.
3: અચ્છા અચ્છા,
4: મારે એટલા સાલ થાય કે હું ફસલ કરી રહ્યો છે, હું ભી નાનો કિસાન છે બડા કિસાન નહીં, પણ આજ તક મેં સારા ની દવા જમીન પર આજ તક ટપકું નહીં પડવા દીધું. ઓર ઘણા લોક લાવીને સાટી રહ્યા છે પણ તેમાં થોડીક ફસલ વગડવા જાય છે, કમલાઈ જાય, ફેર પાછું તાકાત ધરે તેની દવા લાવીને છીટકારો મારવો પડે તો પાછી તાકાત ધરે. ઓર આપણું દાડક્યા લઈ લઈએ ને, દાડક્યામાં છે
3: મોંઘું પડી જાય.
4: હા મોંઘું પડી જાય
3: તો મતલબ ફસલ ના ઉત્પાદન ને લાગત કરતા આપણે નિંદાઈ ગોડાઈ માં ખર્ચો જ્યાદા થાય જાય,
4: ખર્ચો જ્યાદા થાય જાય.
3: તો હકરુભાઈ એક વાત એ બી છે કે અગર તમે એ બી વાત કહેતી કે અગર આપણે સારું કામ કરવું હોય તો ઉનાળાની ખેડ બી કાફી જ્યાદા માર લેવી,
4: કાફી બિલકુલ ઉનાળામાં ખેડ માર લો તો સારો નહીં થાય,
3: સારો નહીં થાય,
4: નહીં થાય.
3: તો કિસાન ભાઈઓ મહેંગી દવા લાવવાને બજાય આપણે ઉનાળાની ખેડ જ્યાદા માર દો,
4: માર દો
3: તો થોડું ઘણું સારું હશે, તે નિંદણમાં
4: સાફ થાય,
3: સાફ થઈ જાય,
4: સાફ થઈ જાય, જ્યાદા પૈસા નહીં લાગે આપણું નિંદાઈ ગોડાઈ ના.
3: તો તો હકરભાઈ એ બતાડ કે આપણ હાવ ઇનમાં જો સુમાહામાં માન લો કે હમણે તો સુમાહાની ખેતીમાં સોયાબીન અને મક્કા કરી મેલી, પર માન લો અગર કોરડ રીગી તો કિસાન ભાઈ ને શું કરવું જોઈએ?
4: અગર કોરડ રીગી
3: જેના કિસાન ભાઈઓ કન પાણીની વ્યવસ્થા,
4: જેના કન પાણીની વ્યવસ્થા હોય, જો પાણી વાળું ફેર દે, અગર ની વ્યવસ્થા હોય તીન બેચારા નુકસાન છે જ છે.
3: હા, વો તો ફેર ઠીક હે, પર અધિકતર એમ દેખી જાય કે આપું ઘણા વાર એમ છે કે અગર જ્યાદા પાણી પડી જાય તો શું કરવું જોઈએ?
4: જ્યાદા પાણી પડી જાય તો ઓમણો નીકાળ દો, પાણી નિકાસ કરી દો ડોબણા માંથી, તો પાણી ખીસાઈ જાય, તો અનાજ ને નુકસાન નહીં થાય.
3: તો એની બાદમાં અગર દેખી જાય તો ઘણી કઈ ની એવી હમણે કઈ સોયાબીન માં કઈ કઈ બીમારી આવી આવે છે, એટલે બીમારી નો કેમ ઇલાજ કરો?
4: બીમારી નો ઇલાજ દવા લાવીને છીટકાર દો,
3: દવા છીટકાવવાની,
4: દવા છીટકાર દો, કઈ પાપડી ને કોર દે, પાયડા નું નુકસાન આવી જાય, એક વાર દવા નો છીટકારો મારતો તો
3: સાફ થઈ જાય. તો હમણે આપણે સોયાબીન માં કઈ બીમારી દેખાય રહી હલકી પાતળી, કઈ કીડ હે?
4: હા, કીડ હે હલકી પાતળી, પણ બરસાત કે ટાઈમ માં હે, બરસાત માં જીવ જંતર મરતા નહી, તો થોડોક તડકો નકળો એક વાર સાટ દો તો
3: સાફ થઈ જાય. તો મતલબ કહેવાનો મતલબ એ કે પાણી પડતો તેના ટાઈમ પર આપણે દવાની સાટવી, થોડો હલકો તડકામાં સાટવી,
4: તડકામાં સાટ,
3: તો જો કીડ હે તે બી મરી જાય,
4: તે બી મરી જાય,
3: અને મક્કામાં બી કીડ હોય તે બી સાફ થઈ જાય,
4: સાફ થઈ જાય.
3: તો વાત દેખી જાય તો અગર આપણી મિશ્રિત ખેતી કરી મેલી તો એની હાથે હાથે આપણે કંઈક મક્કી બી છે, તો મક્કીમાં હમણે મૂવો હોય તો મૂવા હારું કેમ કરવું જોઈએ કિસાન ભાઈ ને?
4: મૂવા હારું તે મનાકોટા,
3: મોનોકોટા,
4: મોનોકોટા,
3: મોનોકોટા
4: એક વારી છુટકારો માર દે, મૂવાનો નામ નહીં રહે,
3: નામ નહીં રહે,
4: ખતમ.
3: તો એ મોનોકોટો એક ઢોલકામાં કેટલા નાખવી જોઈએ?
4: એક ઢોલકામાં એક ઢક્કન,
3: એક ઢક્કન,
4: એક ઢક્કન
3: 50 ml નું,
4: 50 ml, એક ઢક્કન માં લગભગ કમ સે કમ આધો વીઘો પૂગી જાય,
3: આધો વીઘો પૂગી જાય. હા, તો હકરભાઈ એ બતાડ કે માન લો કે હમણે સોયાબીન ની ફસલ આપણે જો ખેતી કરી રહ્યા છે તે એની ખેતીમાં આપણને ફાયદો છે યા નુકસાન હે?
4: અભી તો ફાયદા હે, અગર સોયાબીન કટ ગયા ને વરસાદ આવી ગયો તો નુકસાન, ઉસકે લીએ તો બરસાત લાના પડેગા, તો આપણે બચત કરવી હોય આપણા અનાજ ની સોયાબીન ને વસાડવું હોય તો બરસાત લાવી પડે, અગર કટી ગયો એને બાદ ઢીક વાળું ઉપર બરસાતી નાખ દો તો વસત થાય છે, અગર બરસાતી નહીં હોય તો પૂરો નુકસાન હોય,
3: નુકસાન થાય જાય,
4: નુકસાન.
3: તો આપણું એ કેવું છે કિસાન ભાઈઓ કે હકરભાઈ ને એ કેવું છે કે સોયાબીન જેર પાકવાની અવસ્થા થાય જાય અને સોયાબીન પાકવા માંડી જાય તો એવા ટાઈમ પર કિસાન ભાઈ ને પહેલાથી બરસાતી ની વ્યવસ્થા કરી દેવી જોઈએ, અને બરસાતી ની વ્યવસ્થા એની હારે કરવી કે આપણી સાલભર ની ફસલ રહે, તેને બડી મહેનત થી આપણી ફસલ લગાડી અને તેની ફસલ ને એક પાણી આવે તેનમાં ત્યાં ખતમ થાય જાય,
4: ખતમ થઈ જાય.
3: અચ્છા અચ્છા,
4: જ્યાદા થી જ્યાદા
3: કિસાન ભાઈઓ ને જ્યાદા થી જ્યાદા અગર ઉપજ લે તો શું કરવું જોઈએ કિસાન ને?
4: કિસાન ને ગોભી, ગોભી ઓર મિર્ચી,
3: મતલબ સોયાબીન નીકળ્યા બાદ માં.
4: હા,
3: હકરુભાઈ એ બતાડ કે અગર સોયાબીન ની ખેતી અગર કિસાન કરે તો માળવામાં પાકે એવી કરવા હારું, મતલબ તીહું ની જમીન આપણી જમીન માં બી આપણે જ્યાદા થી જ્યાદા પકડી શકીએ તેને હારું કિસાન ને શું કરવું જોઈએ?
4: તિનેરો ખાતર નો ઉપયોગ વધારે કરવો જોઈએ.
3: અચ્છા,
4: ગોબરિયા ખાતર,
3: ગોબરિયા ખાતર નો.
4: હા,
3: અને
4: કિસાન બરોબર બી આપો માળવા ને જમીન બરોબર આપો પકડી
3: પકડી શકે,
4: પકડી શકે.
3: અચ્છા અચ્છા, તો આપણને એનમાં મતલબ સોયાબીન ની ફસલ માં અગર બીમારી આવતી હોય તો આપણું દેશી દવાઈઓ નો ઉપયોગ કરીએ તો કઈ ને કઈ બનાવી શકીએ? કે
4: દેશી દવા નો ઉપયોગ બનાવવો હોય તો ઓહળા ની જેડી, ઓહળા ના સાલ ઓર લીમડાના પત્તા, ઉસકો તાજો કુસી લો, કુસીને એક દો ઘંટો ઉસકા કઈક તપેલા હપેલા માં ગાળ લો, તપેલા માં ગાળ લેદો, એને બાદ ફેર તમે છીટકારો માર દો, એક જીવ જંતર ખેતી માં
3: નહીં આવે. અને તીન થી પાકેલું ધાન ભી મતલબ
4: કઈ નુકસાન નહીં થાય, કોઈ નુકસાન નહીં.
3: બજાર થી લાવીને આપણું સાટી એમાં શું નુકસાન?
4: એમાં નુકસાન છે,
3: શું નુકસાન થાય?
4: એમાં બજાર થી લાવી એક પૈસા બી આપણા ખોટા જાય.
3: હા, એક તો પૈસા આપણા વગડે
4: પૈસા જાય રહ્યા ને,
3: બરાબર.
4: હા, એક તો પૈસા બી જાય રહ્યા, ઓર ફેરતી ને બાદ આપણને અગર જીવ જંતર કદી મર્યું મર્યું નહીં મર્યું તો તેમાં બી નુકસાન છે.
3: અચ્છા અચ્છા.
4: હા નહીં
3: મર્યું. દવાઈ પર કોઈ ભરોસો નહીં.
4: દવાઈ પર કોઈ ભરોસો નહીં. હું માનું ડેટ સુકેન આપણને દવા મળી ગઈ,
3: એક્સપાયરી ડેટ વાળી દવા બી વેચી દે. હા હા, તે નહીં કામ કરે.
4: તે નહીં કામ કરે.
3: અચ્છા, એમાં
4: આપણું નુકસાન છે.
3: તો આપણે માન લો બજાર થી દવા લેવા જાય રહ્યા, આપણ ફાની કઈ કઈ ચીજ ને આપણે ધ્યાન રાખવી જોઈએ?
4: આપણ પછી એક ડેટ દેખવી.
3: ડેટ દેખવી
4: કઈ ની ડેટ ની છે?
3: હા,
4: જીવ જંતર મર્યો કે નહીં મર્યો.
3: હા, અકરુભાઈ એ બતાડ કે ઘણા ખરા કિસાન ભાઈ આપડે એમ કરે કે જેસે ટંકી માં પહેલી દવા સાટેલી રે તે અલગ પ્રકાર ની રે, અને તેની ટંકી ને ધોવે ની, તેના બારામાં કઈ કેવા માંગે?
4: નુકસાન થાય ને.
3: તીન થી શું નુકસાન થાય?
4: તીન થી નુકસાન થાય, ધાન બળી જાય. કેમ કે ઉસકે કીટાણુ મરે ને,
3: મરે બીજી દવાના,
4: બીજી દવાનું કીટાણુ રહે. આપણે બીજી દવાથી ને ટંકીમાં ઘોળ દઈએ તો તેમાં નુકસાન થાય,
3: તે અબડાઈ જાય, મતલબ ફટી જાય.
4: ફટી જાય,
3: દવા બી કામ નહીં કરે.
4: દવા કામ નહીં કરે. અનાજ ને કઈ ના પાયડા બાળતે.
3: અને ઘણી એટલી વાત છે, એ તે વાત બતાડી. એની બાદમાં પિંચભાઈ, હકરુભાઈ એક વાત એ છે કે કિસાન ભાઈ ને શું શું ધ્યાન રાખવું જોઈએ દવા સાડતા વખત? જેવી રીતે મોં પર પટ્ટી બાંધો યા સિત્રા કઈ નું સાંધવું હોય કઈ નહીં?
4: આપણે દવા છાંટવાની ધ્યાન પર હાથના મોજા બી જોવે.
3: હાથના મોજા,
4: હાથના મોજા જોવે. મોં પર પટ્ટી જોવે. આંખે પર ચશ્મા બી જોવે.
3: અચ્છા અચ્છા.
4: ઓર પોગોમાં મોજા જોવે.
3: મોજા જોવે.
4: કેમ કે જો દવા છાંટી રહેતી ને વ્યક્તિને મતલબ નુકસાન નહીં થવું,
3: નુકસાન નહીં થવા જોઈએ.
4: હા, અગર છાંટી રહી કદી પોગો મોજા નહીં રાખ્યા, કાલ કદી તેના તેના પોગોમાં કઈ નાનું મોટું સાંધું હોય, તેને અંદર કદી ટપકું પડી ગયું, તો આદમી બી નુકસાન કરી શકે. દવાનો એ પ્રોબ્લેમ.
3: અને બીજી વાત, યા કના ડબલ્યા આપો સાટ્યા બાદમાં કઈ અહીં થાય મેલ દી.
4: હા, મેલ દી.
3: તો નાના સોના યા કના જનાવરા
4: રમતા જાય કે ના મોહે સાટી લે કઈ નો, તો તેનો બી નુકસાન. તો દવા પૂરી થઈ ગઈ એને બાદ નાના મોટા ડબલ્યા આપણે કઈ રે, કઈ નો ઢક્કણ રે, કઈ નું કઈ, તો જમીનમાં ભંડાર દો.
3: જમીનમાં કાઢ દેવાના,
4: ભંડાર દો. કોઈ ડગરા બોકડા કોઈ આપણા સોના સાબર ને કોઈ નુકસાન,
3: કોઈ નુકસાન નહીં.
4: એમાં કઈ નો ઘુસા વાળું મને ખાય.
3: હા, મનક બી પી લે,
4: મનક બી પી લે, તો બી નુકસાન.
3: અને દવા છાંટતા વખત એને બી ધ્યાન રાખવું જોઈએ કે વાયરી એની પાસે આવી રહી, આપણે ઉલટી કોડી.
4: હા,
3: એના
4: પારામણે થી વાયરી આવી રહી તો અહીંની સાઈડ થી એમ છાંટો. અહીંથી વાયરી આવી રહી તેની મતલબ જઈ હવા જાય રહી તેની કોડી થી એમ છાંટો.
3: અચ્છા અચ્છા,
4: તો કોઈ નુકસાન નહીં થાય.
3: તો ઘણી અસલ વાત બતાડી હકરુભાઈ તે, કે કિસાન ભાઈ ને ખેતી ની હાથે હાથે ઘણી એવી ચીજનો ધ્યાન રાખવો જોઈએ, જેવી રીતે આપણે દવા છાંટી રહ્યા ને નાના સોના બી મેરે નહીં રહેવા જોઈએ, અને હવાની ઉલટી દિશામાં અને હાથ ઉપર મોજા રહેવા જોઈએ, પોગોમાં બી મોજા રહેવા જોઈએ. અને કિસાન ભાઈને તમે ઘણી અસલ વાત બતાડી, અને જાતા જતા અમારા કિસાન ભાઈઓને તમે શું કહેવા માંગો કે ખેતી કરવામાં એની ધ્યાન રાખવી જોઈએ?
4: ખેતી કરવાનું ધ્યાન રાખવું જોઈએ.
3: તો તમે બે વીઘામાં ખેતી કરી મેલી?
4: બે વીઘામાં.
3: સોયાબીન ની મકી ની?
4: મકી ની.
3: તે એમાં સોયાબીન કેટલી નીકળી જાય બે વીઘામાં, અને મકી કેટલા ની થાય જાય?
4: લગભગ 60-70 હજાર નું સોયાબીન થાય જાય.
3: 60-70 હજાર નું સોયાબીન થાય જાય.
4: સોયાબીન થઈ જાય.
3: અને મકી?
4: મકી થાય જાય લગભગ 8-10 ક્વિન્ટલ.
3: 8-10 ક્વિન્ટલ મકી બી પાકી જાય.
4: આકડી નીકળી.
3: હા, અને મતલબ હાંગરી ખેતી કરવાથી શું લાભ થાય? કઈ એક ફસલ બગડી જાય ને બીજી એમ કઈ?
4: હા, તો હાંગરી કરવાથી મતલબ એક ફસલ બગડે એક તો આવે,
3: એક ને એક તો આવી જાય,
4: એક ને એક આવી જાય. ઓર એક ખરી આપું કરી દઈએ, સોયાબીજ કરી દે તો માન લો, તો સોયાબીજ કદી વગડી ગયું તો મકી આવી જાય,
3: મકી આવી જાય.
4: ઓર મકી વગડી ગઈ તો સોયાબીજ,
3: સોયાબીજ આવી જાય.
4: એટલો ફરક છે. કેમ કે કિસાન પાછો નુકસાન માની જાય,
3: નુકસાન માની જાય,
4: એક ને એક ફસલ આવી જાય,
3: એક ને એક ફસલ આવી જાય,
4: દો માં એક ફસલ આવી જાય. ખેતરે અમારી ફસલ માં અમો એમ કરી છે તો સોયાબીન બી ઓર મકા બી,
3: મકા બી
4: એક નુકસાન થાય, એક તો પાકે.
3: અને મકી, સોયાબીન ને મકી માં મતલબ ખુલ્લી મકી તે શેટી શેટી રે, તેના કારણે દોડિયા બી મોટી થતી,
4: દોડિયો મોટી થાય. ઓર હવા પવન માં પડવા બી
3: નહીં, હવા બી નહીં માંગે.
4: સોયાબીન મેં ને નુકસાન થાય.
3: હા,
4: ઓર મકીન બી,
3: મકીન બી હવા થી રોકાઈ જાય,
4: હવા થી રોકાઈ જાય. પડે તો એક બીજા રાડા પર જાય, ક્યુ જાય,
3: લેકો લે, પેલું પેલા પર જાય,
4: પેલું પેલા પર. આંગુડી મકી તો હવા આવે એક થી એક ઉપર
3: ખતમ થઈ જાય,
4: પલટો કરી
3: દે, પૂરી ખેતી ખતમ થઈ જાય,
4: ખેતી ખતમ
3: થઈ જાય. તેની હારું સોયાબીન બી મિશ્રિત ખેતી માં ફાયદો છે.
4: ફાયદો
3: છે. અચ્છા અચ્છા. તો હકરુભાઈ, જાતા જાતા અમારા કિસાન ભાઈ ને એ બતાડ કે કિસાન ભાઈ ને તો હું સલાહ આલવા માંગે.
4: હું કિસાન ભાઈ ને એમ સલાહ આલવા માંગુ કે જો જેવી રીતે મેં વાત બતાડી કે નહીં એવી રીતે ફસલ કરવી જોઈએ.
3: અચ્છા અચ્છા.
4: તો એની ફસલમાં કોઈ નુકસાન નહીં થાય, ઓર કિસાન ભાઈ કોઈ ઘાટો નહીં જાય. જો જેવી ફસલ આપણી નીકાળ લીધી તેવી ફસલ આપણને ફાયદો બી થઈ રહ્યો, એમાં નુકસાન રહે એવું નહીં મળે. જે બી મેં વાતે બતાડીએ કિસાન ભાઈ ને, કોઈ બી કિસાન ભાઈ ની વાત ને ધર લે તો અગાડી ફાયદો થાય. નુકસાન જાય નહીં મળે. જો મેં વાત બતાડી ની વાત પર પાણી ધરી ફોરીની, હા કે કેવી રીતે કરવી, એવી રીતે કરવી, તેની રીતે ખેતી કરી લેવાની, તો આપણા કિસાન ભાઈ ને કોઈ નુકસાન નહીં
3: થાય. ડાહાડાહા આપણે કહેતા આયા કે ખેતી નો ખોળો છે અને દાડકી નો દોડો છે. તો કિસાન સાથીઓ, આજ અમારી વસમાં હતેલો હકરુભાઈ ડામોર અને તેની સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં તમને અસલ જાણકારી હમળાવી, અને હમુન તમારથી ઉમ્મીદ છે કિસાન ભાઈઓ કે તમે એની વાતને સાંભળીને જ્યાદા સે જ્યાદા ઉત્પાદન લેવામાં કામયાબ રહો. અને હાઉ હકરુભાઈ ડામોર ને ઇજાજત આપજો. નમસ્કાર.
4: નમસ્કાર.
0: હું છે આરજે રાકેશ.
2: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.

0: બ્રેક ના બાદ એક વખત ફેર દેખી સ્વાગત છે તમારો કાર્યક્રમ ખેતીવાડીમાં. તો ચાલો કિસાન ભાઈઓ, હાવ હા મળીએ. સોયાબીજની તકનીકી ખેતી કે કેવી રીતે અધિકથી અધિક સોયાબીજની ખેતીની ઉપજ લેવા સારું આપણ કઈની કઈની વાતોની ધ્યાન રાખવી જોઈએ, એ બધી વાતો બતાડી રહેશે મારા સહયોગી ભાઈ કમતા ડામોર, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાના સહયોગ દેખી. તો ચાલો કિસાન ભાઈઓ, વાર ની કરીએ અને હા મળીએ કાર્યક્રમ ખેતીવાડી.
1: કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીનની ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સોયાબીન ઘઉં ફસલ ચક્ર અપનાવવાથી ઘઉંની પેદાવારમાં કાફી બઢોતરી પાઈ ગઈ છે અને સોયાબીનની બાગમાં ઘઉં લગાડવા પર ઘઉં ફસલને સોયાબીન ફસલને દ્વારા સોડેલ નત્રજન અને અન્ય તત્વ ફાયદો ઘણો પુગાડે છે. તો કિસાન સાથીઓ, તેનથી ફસલ ઉત્પાદન બળી જાય છે. ઉત્પાદનને પ્રભાવિત કરવા વાળા કારક, તો કિસાન સાથીઓ, તથ્યોથી એ સ્પષ્ટ થયું છે કે સોયાબીન મધ્યપ્રદેશમાં ખરીફ મોસમમાં ઘણી જ્યાદા ક્ષેત્રમાં ઉગાડી જાય છે. ખરીફ ફસલના જો રૂપમાં ઇહુની ઉપયોગતા અને આર્થિક લાભે કિસાનોને આકર્ષિત કર્યો છે. તેનથી ખરીફમાં જો પડતી જમીન જો પડત જમીન રહેશે અને તીહુનો આચ્છાદન કર્યો અને કઈ પરંપરાગત ખરીફ ફસલોને ભી વિસ્થાપિત કરીને ગૌણ કર નાખ્યો છે. કિસાનોને આર્થિક લાભથી પ્રભાવિત થઈને હાલના જો ખેતરોની જો મેડિયમ તોડીને સોયાબીન ખેતરમાં બદલવાનું અને સીમાંત જમીનમાં ભી ખેતી કરવા લાગ્યા છે. એવા પ્રકારથી સોયાબીન મધ્યપ્રદેશના વૃહદ ક્ષેત્રમાં ભી ઉગાડી જવા લાગ્યું છે. તો કિસાન સાથીઓ, હમણે સોયાબીન ઉત્પાદનને સીમિત કરવા વાળી પ્રમુખ સમસ્યાઓ એવી રીતે છે. જીડનો ગળન, પીલા મોઝેક જેવી બીમારીઓનો વ્યાપક પ્રકોપ, નવા નવા કીટોનો પ્રકોપ અને ભૂમિમાં આવશ્યક મુખ્ય સૂક્ષ્મ તત્વોનો ભી અસંતુલન બનવાનો એક કારણ રહેશે. ભૂમિમાં કાર્બનિક પદાર્થની કમી, સમુચિત જળ પ્રબંધનનો અભાવ, ખરપતવારની સમસ્યા અને મોસમની પ્રતિકૂળતા, હમણે એની સમસ્યાઓને સાલતા હી કિસાન સોયાબીનની ખેતીમાં જ્યાદાતર કઠિનાઈઓ મહેસૂસ કરી રહ્યા છે. એવી સ્થિતિમાં વૈજ્ઞાનિક ખેતી અને અનુસંધાનની ઉન્નત તકનીકોનો મહત્વ ભી હજુ બળી જાય છે. એનાને અપનાવીને કિસાન ભાઈ જ્યાદા ઉત્પાદન કરીને લાભ કમાયો જઈ શકે છે. ભૂમિનો ચયન અને તૈયારી. સોયાબીન અમલી, ક્ષારીય અને રેતીલી ભૂમિને છોડીને હર પ્રકારની મિટ્ટીમાં પેદા થઈ જાય છે. સોયાબીનની ખેતી અને ખેતરમાંથી કરવાની અને જ્યાં જળનો ભરાવની સમસ્યા નહીં હોય ત્યાં રબીની કટાઈની તુરંત બાદમાં ગરમીમાં ગહેરી જુતાઈ કરી દેવાની. ઉનાળાની ખેડાઈથી જમીનના નીચે આશ્રય પાવાવાળા કીટો અને બીમારીઓના અવશેષ નષ્ટ થઈ જાય છે અને ભૂમિની જલ ધારણ ક્ષમતા અને ઇહુની દશામાં ભી કાફી અસલ સુધાર થઈ જાય છે. તો કિસાન સાથીઓ, ગોબરનું ખાતર યા ફેર કમ્પોસ્ટ યા વર્મી કમ્પોસ્ટ યા સિંગલ સુપર ફોસ્ફેટને ખેતરમાં સમાન રૂપથી બરાબર છીડકવા અને વખેરવાની બાદમાં જુતાઈ કરીને એના ખેતરને અસલી તરથી તૈયાર કરી દેવાનું. ખેતરની મીટી ભૂરભૂરી ઓહે થઈ જાય અને ખરપતવાર નષ્ટ થઈ જાય એવા પ્રકારથી ખેડણ કરવાની. પાકિસ્તાન સાથે બોવાઈનો સમય. સોયાબીનની બોવાઈ 22 જૂનથી લગાડીને 7 જુલાઈની વસમાં કરવી ઘણી અસલ ઉત્તમ પરિણામ આલે છે. તેમાં પરિસ્થિતિ વંશકુચ થોડા દન બાદમાં આગાડી પછાડી થવાથી કોઈ ખાસ પ્રભાવ નહીં પડે છે. જાતિઓનો ચયન. તો કિસાન સાથે, સોયાબીનની જો જાતિનો ચુનાવ તેના ક્ષેત્ર અને વરસાદના ઓસત અને ભૂમિના પ્રકારમાં ધ્યાન રાખીને કરવાનું. ઓસતમાં જો કમ વર્ષા અને હલકી મધ્યમ ભૂમિવાળા ક્ષેત્રોમાં વેગી પકવાવાળી જાતિઓ અને ઓસતથી જ્યાદા વર્ષાવાળા ક્ષેત્રમાં મધ્યમથી ભારી ભૂમિવાળા ક્ષેત્રોમાં મધ્યમ અવધિની જાતિઓ લગાડવું ઉચિત રહેશે. સોયાબીનની ઉન્નત જાતિઓ અનુવાંશિક રૂપમાં શુદ્ધ અને કમથી કમ 70% અંકુરણ ક્ષમતાવાળી રહેવી જોઈએ. મધ્યપ્રદેશના વિભિન્ન જળવાયુ ક્ષેત્રો હારું સોયાબીનની અનુકૂળ જાતિઓને ભી ઉન્નતશીલ પ્રજાતિઓ જેવી રીતે અને ઇહુની વિશેષતાઓને ભી વટાડી ગઈ છે. તો કિસાન સાથીઓ, ઉત્તમ બીજ અને બીજની દર. સોયાબીન બીજ 60-80 કિલોગ્રામ પ્રતિ હેક્ટર નિર્ધારિત છે અને ઝેર બીજ નાના અને જ્યાદા ફેલવાવાળી જાતિઓનો પ્રજાતિ ઓહે તો 60-70 કિલોગ્રામ અને મોટા બીજ ઓહે તો કમ ફેલવાવાળી પ્રજાતિ ઓહે તો 80-100 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બીજનો પ્રયોગ કરવાનો. સોયાબીન બીજની અંકુરણ ક્ષમતા 70% થી જ્યાદા રહેવી જોઈએ અને આનુવાંશિક રૂપથી પૂર્ણતઃ શુદ્ધ અને તીવ બીજનો અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બન ડાયોક્સાઇડ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 17 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં ઝેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તીફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5-3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બુવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જળ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પોધાને દ્વારા નહીં થાય પાય છે. એના એની સાથે ઝેડ ગળનનો ઝેડ હળનનો જે બીમારીઓનો પ્રકોપ બળી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફલસ્વરૂપ પોધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20-20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનાથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જળ ભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બુવાઈ જળ નિકાસમાં ભી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15-20 દિન ખડી ફસલમાં ઇમિજત હાઇપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છિડકવાથી હગળા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કિઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500-700 લિટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લેડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે. લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને કપાસ 4 કતાર અને 1 કતાર. તો કિસાન સાયો એ થાય અંતરવર્તી ફસલો અને હાવ લાભકારી ફસલ ચક્ર સોયાબીન ઘઉં સોયાબીન અલસી સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર તો એ થાય ઉનાળાની ફસલની વાત તો કિસાન સાથીઓ હમણે આપણું ચોમાહાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણ મેં હમણે વટાડી તેની ફસલી પર ધ્યાન દેવાનું કટાઈ ગહાઈ અને ભંડારણ તો કિસાન સાથે સોયાબીનની કટાઈ દાંતેડા યા મશીનથી કરી જાય છે ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝાડવા લાગી જાય જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે તો કિસાન સાથીઓ બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની ગેહાઈ થ્રેસર મશીનથી કરવા હારું હૂકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 RPM અને પંખાની ગતિ 1400-500 RPM રાખવાની ટેક્ટરથી ગાહી હારું ખાળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હૂકવા હારું છોડ દેવાની જેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયરના ટેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની માહળી લેવાનું માહળવા ના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઓડાવણીની બીજોના ડાકલા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું હુકાડવા હારું લેલ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનો તો કિસાન સાથીઓ એના એની બાદમાં બોરામ ભર દેવાના તો કિસાન સાથીઓ સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેઓની વિશેષતાઓ કિસાન સાથે દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેહુની ઉપજ અને તેહુના વિશેષ ગુણ તો કિસ્મનું નામ દેખી જાય JS 335 અને એની પાકવાની અવધિ છે 95 થી 100 દન તક અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચકવેદ હારું પ્રતિરોધી બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થૂળમક્ખી હારું સહનશીલ તો કિસાન સાથે બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે JS 9305 યા 90-95 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા ફળી છટકવા હારું પ્રતિરોધી જળ હળણ અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે તો કિસાન સાથીઓ આગલી જો સોયાબીનની જો કિસ્મ છે JS 95 અને 60 યા 82-87 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે અને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે અને વેગી પાકવાવાળી શાર દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી ફળી છટકવા હારું પ્રતિરોધી અને હૂકુ સહનશીલ અને કીટોમાં થૂળમક્ખી ચક્રભ્રંગ નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હાળણ અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે તો કિસાન સાથીઓ આગલી કિસ્મ હૈ જો બીજ હૈ સોયાબીનનો JS 9752 98 દનથી લગાડીને 102 દનમાં પાકીને તૈયાર થઈ જાય છે અને એની ઉપજ છે 25-30 કિલો પ્રતિ હેક્ટર 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ જ્યાદા ઉત્પાદન ક્ષમતા બહુરોધી ક્ષમતા ફલી છટકવા હારું પ્રતિરોધી પીલા મોજેક જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તી ભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ ફૂલનો રંગ ધોળો રહેશે
0: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર
1: કિસાન ભાઈઓ મક્કા વિશ્વમાં કૃષિમાં કાફી મહત્વપૂર્ણ સ્થાન છે અને એની ફસલને વિશ્વમાં ખાદ્યાન્ન ફસલોની રાણીના રૂપમાં માન્યું જાય છે, કેમ કે એની ઉત્પાદન ક્ષમતા ખાદ્યાન્ન ફસલોમાં સૌથી જ્યાદા છે. યા 150 થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે અને ભારતમાં યા ચાવલ અને ગેહૂંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપ

માં માની જાતેલું, જબકિ હાવ એવું નહીં મળે. હાવ ઈનો ઉપયોગ માનવ આહાર 25%ની હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ, મધ્યપ્રદેશમાં મક્કા એક ઘણી એક અસલ મુખ્ય ફસલ છે અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ, મંદસૌર, રતલામ, છિંદવાડા, અલીરાજપુર એના આદિ જિલ્લામાં થાય છે અને એના આહકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ, ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે અને ઇહોની ખેતી મુખ્યત્વે ઝાબુઆ, પેટલાવત, થાંદલા, મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીઠી અને કઈ પ્રકારની અલગ અલગ મીઠીવાળી જગામાં કરી જાય છે, પણ એનો ઉચિત જળ નિકાસવાળી બલોઈ દોમટ મટિયાર મીઠીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા ઓહે અને જીની જગાનો પીએચ માન 6.5થી લગાડીને 7.5ના વસમાં ઓહે, તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરણ ઉપર કરવી જોઈએ. ધોરણ ઉપરને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેનથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી ઓહે તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકધામ હારું કાફી સહાયતા મળે છે અને એનથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગે છે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે હે મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલી ડાલ 3% ભૂરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દિન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં ઇનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી હારું વાત વતાડી રહો અને વગર સિંચાઈવાળી આપણ 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પર ત્યાં આપ બધા કરી રહેશે. બુવાઈમાં પોધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પોધાથી પોધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ મય જેડે ફેલવાની જગા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એતરી ઊંતળી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર. બીજની દર પોધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી તય કરી જાય છે. સામાન્યતઃ સંકુલ મક્કામાં બીજ દર 20 કિલોગ્રામ, સંકર મક્કામાં 10-12 કિલો બેબી કાર્ન અને 25-30 કિલોગ્રામ પાપકાર્ન અને 8-10 કિલોગ્રામ સ્વીટ કાર્નમાં 5-7 કિલોગ્રામ ચારાના રૂપ હારું અને 50-60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કિસાન ભાઈ એની બોવણી કરવી પડે છે. તો કિસાન સાથીઓ, બીજનો ઉપચાર હારું હાવ વાત કરીએ તો બીજને બીજ અને મીટી જનિત રોગોથી વસાડવા હારું 2 ગ્રામ થાઇરમ, 1 ગ્રામ 22 ટીન પ્રતિ કિલોગ્રામ બીજના માનથી મક્કીને ઉપચારિત કરવું જોઈએ અને ઉપચારિત કરીને ઓરવાથી કિસાન ભાઈઓનો કાફી લાભ થાય છે. એની હાથે હાથે 5 ગ્રામ PHB કલ્ચર પ્રતિ કિલો બીજના માનથી મેળવવું જોઈએ. બોવાઈની વિધિ. તો કિસાન સાથીઓ, પોધાની જેડીઓને પર્યાપ્ત નમી મળતી રહે એની હારું જળ ભરાવથી
ખાવાળા નુકસાનથી વસાડવા હારું કિસાન ભાઈઓને ફસલને આપણ ધોરણ ઉપર લગાડવી જોઈએ. બુવાઈથી પહેલું બુવાઈ પૂર્વી પશ્ચિમ દિશામાં મેળવીને જો દક્ષિણ ભાગમાં કરવી જોઈએ અને બુવાઈમાં પ્લાન્ટરનો ઉપયોગ કરવાથી એક હી વારમાં બીજ અને ઉર્વરકોને ઉચિત જગા સ્થાન નાખવામાં મદદ મળે છે. તો કિસાન સાથીઓ, સારા હારું બુવાઈની જો સીડ્રીલને દ્વારા કરવી જોઈએ અને મેળી પર બુવાઈ કરતા વખત પછાડીની તરફ હંમેશા સાલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાવ પોષણ અને એની મક્કાનો પ્રબંધન એકમ કરવાનો. બુવાઈથી 10-15 ટન પહેલું ખેતરમાં અસલી તરતું હડેલું ગોબરનું ખાતર 10-12 ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120-150

ઢાંકવા વાળા પાયડા પીળા પડવા લાગે અને દાણામાં 25-30% ની નમી અને મકીની કટાઈ કરવી જોઈએ. દાણામાં 13-14% નમી રહેવા પર શેલિંગ કરી જાય. કિસાન સાથે ઉચિત ભંડારણ સારું નમીનો અંશ લગભગ 8-10% તક રહેવો જોઈએ. પોદ સંરક્ષણ, તો કિસાન સાથીઓ કીટ અને નિયંત્રણ, મકાની ફસલમાં સફેદ લટ, વ્હાઇટ ગ્રપ અને થોડ છેદક, ઇલી, મોઇલા, ચેમ્પા, એફિડ્સ, ભૂટ્ટો અને ડોડીઓને ખાવાળી ઇલાળ અને ફડકા અને સેનને કીટ જ્યાદા નુકસાન પુગાડે છે. તો કિસાન સાથીઓ વાત કરી જાય તો આપણે સફેદ લટ, ઇના ઇલાળ્યો પોદાની જીડીને ખાઈને કાફી નુકસાન પુગાડે છે. તો એના નુકસાન હારું સફેદ લટને દ્વારા ગ્રસિત જો ખેતરમાં નિયંત્રણ હારું કટાઈના તુરંત બાદમાં ગહેરી જુતાઈ કરી દેવી જોઈએ અને એ કાફી લાભદાયક રહેશે. ખેતરમાં વગર હાડેલું ગોબરના ખાતરનો પ્રયોગ નહીં કરવાનો અને પ્રતિ હેક્ટર 25 કિલોગ્રામ થીમેટનો ખેતરમાં ખેતર તૈયાર કરતા વખત એમાં ભૂરકાવ કરવો જોઈએ. તો કિસાન સાથીઓ થોડ છેદક ઇલાળ, જે તના છેદક ઇલાળના નામથી જાણીએ છીએ અને યા મક્કી એક જુવાર યા જુવારનો ઘણો હોય વિનાશકારી કીટ છે. ઇલાળ ઇની ઇલાળ્યો સૂરોમાં કુળા કુળા પાયડાને ખાઈને મય ભરાઈ જાય છે અને તેના પોધાની વસમાનો ભાગ ખાઈને તેનાને હુકાળ નાખે છે. ડેડ હાર્ટ દોઢ હટ્યો બની જાય છે દોઢ ફૂટ્યો પોદો અને ગ્રસિત પોધામાં જો સૌથી આગાડી પાયડાને ખાઈને દેખવા પર એમાં એક લેણ હરકું હગળા સારા નાના નાના ઘારા કરી નાખે છે. તો કિસાન સાથીઓ એને રોકધામ હારું ઈલીનો પ્રકોપ કરવા હારું એનો રોકવા હારું પ્રકોપને અનુસંચિત ફસલ ચક્ર અપનાવવો જોઈએ. બોવાઈનું શીઘ્ર સામાન્યતા જુલાઈના પહેલા હપ્તા તક પૂરું કરી લેવું જોઈએ. કટાઈની બાદમાં ફસલના જો અવશેષને બી રાડા રહેશે તેના બી ખતમ કરી દેવા જોઈએ અને રાસાયણિક કીટનાશકોના દ્વારા નિયંત્રણ હારું પોધાની નાની અવસ્થામાં ફોરેટ 10G 3-4 દાણા પોધાની જો ભૂંગળી રહેશે તેનીમાં નાખવાની અને પોધાની મોટી અવસ્થામાં એન્ડોસલ્ફાન 35 EC 1.5 લિટર પ્રતિ હેક્ટરના હિસાબથી એનો છિડકાવ કરવો પડે છે. તો કિસાન સાથીઓ હાવ દેખ્યું જાય તે જો ભૂટા અને ડોડીઓને ખાવાવાળી ઇલાળ્યો. તો કિસાન સાથીઓ એ ઇલાળના બારામાં આપણે વાત કરીએ દેખ્યું જાય તો કિસાન સાથીઓ ઇલાળ ભૂટાના દાણાને ખાઈને નુકસાન કાફી જ્યાદા પુગાડે છે. તેનથી ફસલ ઉત્પાદનમાં બી કમી આવી જાય છે અને તેનથી જો મક્કી ખાઈએ તેનમાં હવાદની બી કમી આવી જાય છે. તો કિસાન સાથીઓ એના રોગધામ હારું કાર્બોરિલ 10% ડસ્ટનો 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી ભૂરકાવ કરવો જોઈએ. તેનથી કિસાન ભાઈ એનો નિયંત્રણ કરી શકે. અને હાઉ મોઇલા ચેમ્પા કીટ, તો કિસાન સાથીઓ યા કીડા માંજર્યા જેર નંગલો નકળતા વખત તીહનો રોસ ઉહીને ફસલીઓ પર નુકસાન કાફી જ્યાદા માત્રામાં પુગાડે છે. તો એની રોકધામ હારું કિસાન ભાઈઓ એના નિયંત્રણ હારું ડાયમિથોએડ 30

અને દરથી ભુરકાવ કરવો જોઈએ અને ઇનથો એનો નિયંત્રણ થઈ જશે. તો કિસાન સાથીઓ, રોગનો નિયંત્રણ અગર કરવો હોય તો મક્કાની ફસલમાં મુખ્યતઃ પાયડા ધબ્બા, તુલાસીતા, ડાઉની મિડુલ્યુ, મેડિસ અને ટર્સિસ્કમ, લીફ બ્લાઇટ, લીફ અને શીત બ્લાઇટ અને રસ્ટનો પ્રકોપ થાય છે. એના રોગની રોકથામ હારું રોગ સહનશીલ જાતિઓનો ચુણાવ કરવો જોઈએ અને ઓરવાતું પહેલું બીજને ફફૂંદનાશક દવાથી ઉપચારિત કરીને કિસાન ભાઈને ઓરવું જોઈએ. ખડી ફસલમાં રોગનો પ્રકોપ થવા પર ડાયથેન ઝેડ 78 અને ડાયથેન 45 દવાનો 3 ગ્રામ પ્રતિ લીટરની દરથી એનો છિડકાવ કરવાથી આપો એનમાં કિસાન ભાઈ આસાનીથો નિયંત્રણ કરી શકે છે. તો કિસાન ભાઈઓ, મકાની ફસલ હારું જો આપો દૂરી જો ઓરવાને જો કતારથી કતારની દૂરી અને પૌધાથી પૌધાની દૂરી અને પ્રતિ હેક્ટર કેટલા પૌધા રહેવા જોઈએ તેના બારામાં અગર દેખી જાય કિસાન ભાઈઓ, તો ખરીફ ફસલમાં વેગી પાકવાવાળી કિસ્મી હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક કિસાન ભાઈઓ 80,000 તક મકાના પૌધા આવી જાય છે એમાં. અને મધ્યમ અવધિમાં પાકવાવાળી કિસ્મી હારું જો કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 22 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક 75,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને વારથી પાકવાવાળી જો કિસ્મીઓ છે મકાનીઓ, તેની કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર 65,000 તક પૌધા ઇનમાં આવી જાય છે. અને આંતરવર્તીય ફસલ પદ્ધતિમાં કતારથી કતારની દૂરી 75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને પ્રતિ હેક્ટર તક એનમાં બી 65,000 તક પૌધા આવી જાય છે. તો કિસાન સાથીઓ, રવિ અને જાયદ મોસમ હારું કતારથી કતારની દૂરી 60 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20 સેન્ટીમીટર અને એનમાં લગભગ 80,000 તક પૌધા પ્રતિ હેક્ટરમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, ખાતર અને ઉર્વરકની અનુસંચિત માત્રા આલવાની વિધિ, તો કમ્પોસ્ટ અને કેચવાને દ્વારા બનેલું ખાતર અને હાડેલા ગોબરના ખાતરને જો ભી ઉપલબ્ધ આફ્રિકન ઓહે તેનો ઉપયોગ કર્યો જઈ શકે છે. અને મક્કાની ફસલ પાણીની કમી અને પાણીના ભરાવ એના બેહે દશાઓમાં જ્યાદા સંવેદનશીલ રહેશે. એના બેહે પરિસ્થિતિઓમાં હારું ખાતરનો પ્રયોગ એકમાત્ર હી ઉપાય છે. કિસાન સાથીઓ, ઓરવાના સમય પર કતારમાં આલવું જોઈએ, તેનથી ફસલને હુદો લાભ નહીં થાય છે. તો તેને હારું એના તીને ખાતરને થી જો કે ખાતર ઉપલબ્ધ હોય તેઓનો 8-10 ટન માત્રા પ્રતિ હેક્ટરના હિસાબથી ઉપયોગ કરવાની જરૂરત પડે છે. અગર સંભવ નહીં હોય તો હરી ખાદનો ઉપયોગ ભી જરૂર કરવો જોઈએ. મક્કા ફસલમાં હરી ખાતરને રૂપમાં 1:1 કતારમાં ઢેંચા અને હોણ લગાડીને 35-55 ટનમાં 5-9 ટન તક હરી ખાદની પ્રાપ્તિ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હોણ ઉગાડી અને તેના ભાંગવો પડે છે, તેના ખાતરના ઉપયોગમાં હરી ખાદના ઉપયોગમાં આવી જાય છે. જબકી મક્કા ફસલની પ્રાપ્તિ 100% થાય છે. તો કિસાન સાથીઓ, રાસાયણિક ખાતર મક્કામાં નાખવાની એક થોડી સી જાણકારી તમને બતાડવા જઈ રહ્યો છે. તો ખરીફ ફસલ હારું જો આપણા સુમાહાની ફસલ હારું, તો કિસાન સાથીઓ, વેગી પાકવાળી જાતિ હારું નત્રજનની જો માત્રા 90, ઇસ્પોરની માત્રા 40 અને પોટાશની માત્રા 30 અને મધ્યમ વસમાં જો અવધિ મધ્યમ અવધિમાં જેની પાકવાવાળી જાતિ હારું નત્રજનની માત્રા 120 કિલો અને સ્પોરની માત્રા 50 અને પોટાશની માત્રા 30 અને વારથી પાકવાવાળી મક્કાની જાતિઓ હારું 150 કિલો નત્રજન અને 80 કિલો સ્પોર અને 60 કિલો પોટાશની માત્રા રહેવી જોઈએ. અને આંતરવર્તી ફસલ પદ્ધતિમાં જો કતારથી કતારની કતારમાં જો ઓરીએ છે તેમાં નત્રજનની માત્રા 150 કિલો અને સ્પોર 80 કિલો અને પોટાશ 60 કિલો નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, જાયદ એક વાત તમને બતાડ દઉં કે રવિની બી તમને જાયદ હારું અગર કરવી હોય તો તેની બી જાણકારી કિસાન ભાઈને માલમ રહેવી જોઈએ. તો તેની હારું રવિની ફસલમાં 180 કિલો નત્રજન, સ્પોર 80 કિલો અને પોટાશની માત્રા 60 કિલો રહેવી જોઈએ.

0: આપણ હંગલા ભાઈઓનું ઘણું ઘણું સ્વાગત કરીએ છીએ આપણા ઝાબુઆના સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10.8 FM ઝાબુઆની આવાજ પર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબુઆના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10.8 FM ઝાબુઆની આવાજ પર.
3: નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો 10.8 FM ઝાબુઆની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપ વાતો સાંભળવાના છે કડકનાથ મુરગી પાલનની. અને હાથે હાથ એવા આપણા ઝાબુઆ જિલ્લાના કિસાન ભાઈ અને દેશના અલગ અલગ ખૂણાના કિસાન ભાઈઓની કહાની સાંભળું ત્યાં મુરગી પાલનની ખેતી કરીને કેવી

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન.

ઘણો જરૂરી છે અને એની વાતનો ધ્યાન રાખવાનો કે હુદી ધૂપ પશુના શરીર પર નહીં પડવી જોઈએ. તેથી પશુને જ્યાદા ગરમી લાગી શકે અને પશુ તણાવમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, એના સંદર્ભમાં એવું ધ્યાન રાખવું જોઈએ કે દુધારૂ પશુને રોજાના 16 થી 18 ઘંટોની રોશનીની બી જરૂર પડે છે. એની બાદમાં 6 થી 8 ઘંટા ઇંદારામાં બી રાખવું જોઈએ. અને ગર્ભકાળના આખરી 2 મહિનામાં પશુને 14 થી 15 ઘંટા તક ઇંદારામાં રાખવો જોઈએ. ગરમીના દિનોમાં પંખાની વ્યવસ્થા કરવી જોઈએ અને એની સાથે 9 વાગ્યાથી સાંજનો 7 વાગે તક હર રોજ 2 ઘંટામાં પશુઓને પાણીથી ભેગાડ દેવું જોઈએ. ફાર્મથી ગંદકી અને ધુવાળો, પ્રદૂષિત હવા આદિથી દૂર રાખવું જોઈએ. પશુઓને આરામ. તો કિસાન સાથીઓ, ઇન્સાનોને તરફ પશુઓને ભી આરામ કરવાનું અસર લાગે છે. અગર સહી તરહથી પ્રબંધન હોય તો પશુ 15 થી 16 ઘંટા બેહવાનું પસંદ કરે છે. પશુ જેટલો આરામ કરે અને તેટલો હિત તેનું સ્વાસ્થ્ય ઉત્પાદન બહેતર રહે. એના હારું કુછ આપણે દેખવું પડે છે કિસાન સાથી, તે આરામદાયક ફર્શની વ્યવસ્થા લેવી જોઈએ અને કાચી મીઠી અને રેત મેળવીને એવો ફર્શ તૈયાર કરવો જોઈએ. સૌથી બહેતર એ છે કે પશુને વાડાને અંદર બાંધી કરીને રાખવો જોઈએ. તેથી તેઓની મરજી તો તેઓ ઘૂમી ફરી શકે. અગર એ સંભવ નહીં હોય તો કમથી કમ એની દોયડીને લાંબુ રાખવું જોઈએ. દોયડીને કહીન કદી બી નહીં બાંધવી જોઈએ અને એક પશુને એટલી જગા જરૂર રહેવી જોઈએ. તેથી તેઓ ઉઠવા બેહવામાં તેઓને કોઈ પરેશાની નહીં રહેવી જોઈએ. અને બીજી વાત કિસાન ભાઈઓ, અગર આપણા પશુ વાવાના ટાઈમ પર તેઓની શું દેખભાળ કરે, તો તેની દેખભાળ કરવા હારું બછડાના જન્મ એક તણાવપૂર્ણ સ્થિતિ છે અને તેઓનો સહી પ્રબંધન માં અને બછડાના સ્વાસ્થ્ય હારું અને સહી ઉત્પાદન હારું કાફી જરૂરી છે. એની અવસ્થામાં આપણને કઈ એવી વાતને ધ્યાન રાખવો પડે છે, જેવી રીતે વાવાથી 3 હપ્તા પહેલું ગાયને યા ભેંસને યા આપણા વાવાળા પશુને અલગ રાખવું જોઈએ અને અન્ય પશુઓથી અલગ રાખવાથી તેનાને ના તો કઈની પ્રકારની ચોટ અને લડાઈ ઝઘડો થવાની સંભાવના બી કમ રહે અને પશુ સુરક્ષિત રહેશે. વાવાથી 15 દિન પહેલું દાણાની માત્રા ધીરે ધીરે બઢાવી જોઈએ. વાવાથી 15 થી 20 દિન પહેલું પશુઓને 50 થી 100 ગ્રામ મિનરલ આલું ચાલુ કરી દેવાનું, તાકી પશુમાં થવાવાળા પોષણની કમીને રોકી જઈ શકે, ઉત્પાદન ક્ષમતાને બી બઢાવી જઈ શકે. પીવાનું સાફ પાણી 24 ઘંટા ઉપલબ્ધ રહેવું જોઈએ. અગર જરૂરત નહીં હોય તો બચડાના જન્મની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કદી બી નહીં કરવો જોઈએ. બચડાના જન્મના 4 થી 8 ઘંટામાં ઓર બહાર આવી જાય છે. અગર એવું નહીં થાય તો 10 થી 12 ઘંટાની બાદમાં એનાને પ્રશિક્ષિત પશુ ચિકિત્સક યા વેટનરીના કંઈના કર્મચારીના માધ્યમથી એનાને કરાવવો જોઈએ. વાવાની બાદમાં પશુઓને કુનકુનો પાણી આલવો જોઈએ, તેથી એનું પાચન સહી રહેશે. વાવાની બાદમાં પશુઓને ગોળની હાથે ચોકર મિલાવીને આલવું જોઈએ, તેથી પશુઓને ઉર્જા મળશે. એના ટાઈમ પર પશુઓને શરીર પર કાફી ગંદકી રહેશે. એના હારું પશુઓને જીવાણુનાશક દવાઈઓ મળેલી સાફ અને કુનકુના પાણીથી અસલી તરથી ઉંગળાવીને સાફ સિત્રાથી નોસી દેવું જોઈએ. ઉંગળાવાની બાદમાં પશુના શરીર પર મખોડા મારવાની દવાઈનો છિડકાવ કરવો જોઈએ, તેથી મખોડા અને અન્ય કીટ તે ઉપર નહીં બહી શકે અને સંક્રમણ અને કઈ બીમારીઓનો કારણ બની જાય છે. તેથી કિસાન સાથીઓ, પહેલો 4 થી 5 દિનો તક રોજાના 3 વારી પશુને ઉંગળાવવું જોઈએ. એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂરું દૂધ હંમેશા નહીં નીકાળવું જોઈએ, નીતે દુગ્ધ જ્વર મિલ્ક ફીવર થવાની સંભાવના પશુમાં બળી જાય છે. પશુથી સાલતા આવેલા મિનરલ મિક્સરને જારી રાખવો જોઈએ અને એના હિસાબથી પશુને રોજ આલવું જોઈએ. મિનરલ મિક્સર પ્રકારના

0: પોષક તત્વોને શરીરમાં કમીને પૂરો કરવામાં સહાયતા કરે છે. વાવાની બાદમાં ભિન્ન કારણોમાં તેનાથી પશુની પાચન ક્ષમતા પર અસર પડે છે. એના એક પ્રમુખ કારણ રૂમેનમાં થવાવાળા બદલાવ છે અને એનાને ઠીક કરવાનો એક સરળ ઉપાય રૂમેન રૂમીસેલ બોનસનો પ્રયોગ કરી શકીએ. તો કિસાન સાથીઓ, બીજી વાત એ કે ભારતીય ડેરી ફાર્મમાં પેટની કૃમિ એક આમ સમસ્યા પશુઓમાં રહેશે અને પેટમાં તીન પ્રકારના કૃમિ રહેશે, ગોળ કૃમિ, ફીતા કૃમિ અને યકૃત રૂમેન કૃમિ ફ્લુક. તો કિસાન સાથીઓ, કૃમિ ખાલી ગાયનો આહાર ખાઈ જાય છે અને કુછ તો પશુઓનું ખૂન બી પી જાય છે, તેનાથી પશુઓમાં પોષણની સમસ્યા અને પશુ કમજોર થઈ જાય છે. તેનાથી વસાડવા હારું 3 મહિના પર સાલમાં 4 વારી પશુઓને કીડા મારવાની દવા પીવાડવી જોઈએ. તો કિસાન સાથીઓ, ગોળ કૃમિથી વસાવ. તો ગોળ કૃમિથી વસાવ ગાયને 300 થી 350 કિલો વજનવાળી ગાયને સાલમાં 2 વારી ફેનબેન્ડાઝોલ ગોળી અને 1 ગોળી સુમાહા ઋતુમાં, જો વર્ષા ઋતુમાં 1 ગોળી અને શરદીઓથી પહેલી આલવી જોઈએ. અને ફીતા કૃમિ અને ફ્લુકથી વસાડવા હારું કિસાન ભાઈઓ, શંકર ગાયજીનો વજન 300 થી 350 કિલો વજનવાળી ગાય અગર ઓહે તો તેના 1 ગોળી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી અને વર્ષા ઋતુથી પહેલી અને શરદીઓમાં આલવી જોઈએ. ફ્લુકથી વસાવ. કિસાન સાથીઓ, શંકર ગાય અને ભેંસ જેનો વજન 300 થી 350 કિલો વજન તકની ઓહે તો તેનાને 18 થી 20 મિલી ફ્લુકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી વર્ષા ઋતુથી પહેલું શરદીઓમાં આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ એમ્પાવર પશુ આહારની સારણી. તો કિસાન સાથીઓ, જો દૂધ આલે છે તેની ગાયોને હું એક બારીકીથી બતાવવા જાઉં કે લીલો સારો, જો 5 લીટર તક ગાય જો દૂધ આલે છે તેના હારું 10 કિલો અને 10 લીટર દૂધ આલે તેના 20 કિલો અને 15 લીટર દૂધ આલે તેના 30 કિલો અને 20 લીટર દૂધ આલે તેના 35 કિલો. યો લીલો સારો આલવો જોઈએ અને હુકેલો સારો 5 લીટર દૂધ આલે તેના 8 કિલો અને 10 લીટર દૂધ આલે તેના 7 કિલો અને 15 લીટર દૂધ આલે તેના 5 કિલો અને 20 લીટર દૂધ આલે તેના બી 5 કિલો હુકેલો સારો આલવો જોઈએ. દાણા. તો કિસાન સાથીઓ, દાણા 5 લીટર દૂધ આલે તેની ગાયને 3 કિલો અને 10 લીટર દૂધ આલે તેની ગાયને 7 કિલો અને 15 લીટર દૂધ આલે તેની ગાયને 5 કિલો અને 20 લીટર વાળીને બી 5 કિલો દાણા આલવા જોઈએ. બીજી વાત કિસાન ભાઈઓ, મિનરલ મિક્સર, જો કે 5 લીટર દૂધ આલે તેનાને 50 ગ્રામ અને 10 લીટર દૂધ આલે તેના 50 ગ્રામ અને 15 લીટર દૂધ આલે તેના 100 ગ્રામ અને 150 લીટર તક દૂધ આલે તેનાને 20 લીટર દૂધ આલે તેનાને 150 ગ્રામ મિનરલ મિક્સર આલવો જોઈએ. કિસાન સાથીઓ, મેં હમણાં તમને એના મહિનામાં પશુઓને થાવાળા રોગ અને તીહોના વાટાના બારામાં જાણકારી આપી અને પશુઓને કેવી જગા રાખવી જોઈએ તાકી પશુ સુરક્ષિત કિસાનને ફાયદો આલતી રહે. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અને અસલ અસલ વાતો સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાવાળા હગલા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની વાતો. બધી વાતો આપણ વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ગ્રામ મિંડલના એક એવા કિસાન પ્રવીણભાઈ, ત્યાં 12 સાલ દેખી કડકનાથ મુરગી પાલનની ખેતી કરી રહ્યા છે અને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં આપણી વાત સાંભળી. ઓગસ્ટ મહિનામાં પશુઓમાં થવાવાળા રોગ જેસે ઇનુની ધ્યાન રાખવાની વાતો એના કાર્યક્રમમાં આપણી સાંભળ્યો. તો કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આ સારું બસે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમુ જાજો મતી કઈ થા, હામલતા રેજો ઝાબવાની આવાઝ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM, તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે. હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમુ હામલી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબુઆની આવાજ પર. નમસ્કાર કિસાન ભાઈઓ, સ્વાગત છે તમારો સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. હું છે આરજે રાકેશ અને રોજની જેમ તમારી વસમાં આજ ફેર કાર્યક્રમ ખેતીવાડી લઈને હાજર થયો છે. અને કિસાન ભાઈઓ, હું રોજ તમારી વસમાં ખેતીવાડી દેખા જોડાયેલા મુદ્દા, ખેતીવાડીની સમસ્યાઓ અને તેના સમાધાનની વાતો લઈને રોજ એના જ સમય પર હાજર થતો રહું છે. તો કિસાન ભાઈઓ, આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપો ફેર વાતો સાંભળવાના છે સોયાબીનની ખેતીના બારામાં અને મિશ્રિત ખેતી, એટલે એક ખેતરમાં બે પ્રકારની ફસલ કરવાની વાતો અને હાથે હાથ ઉન્નત ઉત્પાદન તકનીકી દેખી મક્કીની ખેતી કેવી રીતે કરે એ વાતો પણ આજના કાર્યક્રમમાં આપો સાંભળવાના છે. અને હાથે હાથ એક એવા કિસાન ભાઈ હકરુભાઈની વાતો પણ સાંભળવાના છે, ત્યાં સોયાબીજની ખેતી ઘણા સમય દેખી કરી રહ્યા છે અને તેનુંને સોયાબીજની ખેતી કરવાનો ઘણો અસલ અનુભવ પણ છે. તો ચાલો કિસાન ભાઈઓ, હા વાર ની કરી અને સાંભળી કાર્યક્રમ ખેતીવાડીમાં મિશ્રિત ખેતી અને સોયાબીજની ખેતીની અસલ અસલ જાણકારી.
0: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને સોયાબીન અને મક્કાની મિશ્રિત ખેતીના બારામાં જાણકારી સાંભળવા જઈ રહ્યો છે. તો કિસાન સાથીઓ, સૌથી પહેલી વાત કરી જાય તો સોયાબીનના બારામાં અગર દેખી જાય તો સોયાબીનની વાત કરવા હારું આજ અમારી કન એક સફળ કિસાન છે, જો કે હકરુભાઈ દીતા ડામોર, ગાંવ મોહનપુરા, વિકાસખંડ ઝાબવા અને જિલ્લા ઝાબવાના સફળ કિસાન છે. તો કિસાન સાથીઓ, હકરુભાઈથી વાત કરીએ. નમસ્કાર હકરુભાઈ.
3: નમસ્કાર. નમસ્કાર.
0: તો હકરુભાઈ, એ બતાડ કે તમે હાની ખેતી કરી મેલી?
3: સોયાબીન
0: ની, મક્કા અને સોયાબીન ભેળી. તો હકરુભાઈ, એ બતાડ કે સોયાબીન ની ખેતી તે કેટલા વીઘામાં કરી મેલી અને ત્યાં તીનથી તું કેટલા દનમાં તેની ખેડાઈ કરી અને તેના બારામાં બારીકીથી વાત બતાડ. તો કેટલા વીઘામાં કરી મેલી?
3: મેં સોયાબીન તો 2 વીઘામાં કરી મેલી.
0: અચ્છા.
3: તો ઉનાળામાં ગરમીની ટાઈમમાં 3 વારી ખેડ લગાડવી પડે, એક વારી વખર લગાડવો પડે, વખર હાકવો પડે. તેને બાદ ફેર આપણને શ્યાર ટેટકર ખાત ડાલનો પડે, ગોબરિયા ખાત,
0: ગોબરી ખાતર. હા,
3: ગોબરિયા ખાત નાખ દે દો. એને બાદ પાણીનો સમય આવી ગયો.
0: અચ્છા.
3: તો પાણી ની વરસાદ ની ગીરે તીન પેલખો લગભગ 15-20 બોરી ખાદ ડાલને કયા
0: રખોડ્યા. તો હકરુભાઈ, બતાડ કે વાત એ દેખી જાય કે આપણે જો રખોડ્યા ખાતર થી કિસાન ભાઈ ઘણા કામ વાપરી રહ્યા, તો રખોડ્યા ખાતર થી શું લાભ થાય?
3: રખોડ્યા ખાતર થી એમ લાભ થાય કે જમીન ફોહી રહે ઓર નુકસાન નહીં દે, જમીન પકડ માની હતી.
0: અચ્છા. અચ્છા.
3: હા,
0: મતલબ હાર્ડ જમીન થાય જાય, કકડી થાય જાય.
3: કકડી થાય જાય.
0: તો
3: રખોડ્યા થી હાર્ડ જમીન નહીં થાય,
0: ફોહી થાય જાય.
3: ફોહી થાય જાય.
0: અચ્છા. તો ફોહી થવાથી શું થાય? કે જો
3: ફોહી થવાથી આપણો પેડ પોદો છૂટો રહે ઓર ઉશેરમાં બરાબર રહે.
0: અચ્છા. અચ્છા.
3: હા, કેમ કે પકડ માં નહીં આવે,
0: જાદા જેડે ઘાલીને તેઓ મોટો થાય.
3: મોટો થાય
0: અને આપણી ફસલ ભી જ્યાદા આવે.
3: ફસલ ભી જ્યાદા આવે.
0: તો કિસાન સાથીઓ, હકરુભાઈ કીનું કે કહેવું છે કે એ ઉનાળામાં ખેડાઈ કરી અને ખેડાઈ કર્યા બાદમાં
4: तीहू ये रखोड़े खातर नाख्य, रखोड़े खातर नाखवाते तीहू ने ज्यादा उत्पादन आवे। तो हकरू भाई ये बताड़ कि गोबर नु खातर कई ना टाइम पर नाखवानु?
3: गोबर नु खातर लगभग नाखवानु आपणे आखा तीज नी टाइम पर,
4: आखा तीज मतलब उनाळा
3: उनाळामां।
4: हां

0: बेचारा नुकसान सेहत से।
1: हाँ वो तो फिर ठीक है, पर अधिकतर एम देखी जाए कि आपू घना वारी एम से कि अगर ज्यादा पानी पड़ी जाए तो हूँ करवो जाइए।
0: ज्यादा पानी पड़ी जाए तो ओणो निकाल दो उसको, पानी का निकास कर दो डोबना माथी, तो पानी खिसाई जाए।
1: हाँ हाँ
0: तो अनाज ने नुकसान नहीं था,
1: नुकसान नहीं था,
0: नहीं था।
1: तो इन्हीं बात में अगर देखी जाए तो घनी कई नहीं, अभी हमने कई सोयाबीन में कई कई बीमारी अभी आवे से, जैसे बीमारी नो की कम इलाज करो,
0: बीमारी नो इलाज है दवा लावी छिटकार दो,
1: दवा छिटकावानी,
0: दवा छिटकार दो, कहीं पापड़ी कोर दे, पायड़ा ना नुकसान आ जाए। एक बार दवा नो छिटकारो मार दो तो
1: साफ थाई जाए,
0: साफ थाई जाए।
1: तो हमने अपने सोयाबीन में कई बीमारी दिखाई रही हल्की पतली कई कीड़ है।
0: हाँ कीड़ है हल्की पतली, पर बरसात के टाइम में है।
1: हाँ
0: बरसात में जीव जंतर मरता नहीं है, तो थोड़ो तड़को नकलो एक बारी साट दो तो
1: साफ थाई जाए। तो मतलब क्या है ना, मतलब ये कि पानी पड़ता हो तीना टाइम पर अपन दवा नहीं साटवी, थोड़ा हल्का तड़का में साटवी,
0: तड़का में साट
1: तो जो कीड़ है ते भी मरी जाए,
0: ते भी मरी जाए।
1: अने मक्का में भी कीड़ हो ते भी साफ थाई जाए,
0: साफ थाई जाए।
1: तो बात देखी जाए तो अगर आप मिश्रित खेती करी मिली तो इन्हीं हाथे हाथे अपने कन मक्की भी से, तो मक्की में हमने मुवो है तो मुवा हारू की कम करवो जाइए किसान भाई ने।
0: मुवा हारू ते मनाकोटा,
1: मोनोकोटा,
0: मनाकोटा,
1: मोनोकोटा
0: एक बारी छिटकारो मार दे मुवा नो नाम नहीं रहे,
1: नाम नहीं रहे,
0: खत्म।
1: तो ये मोनोकोटो एक ढोलका में कितना नाखवी जाइए,
0: एक ढोलका में एक ढक्कन,
1: एक ढक्कन,
0: एक ढक्कन
1: 50 ml नो,
0: 50 ml, एक ढक्कन में लगभग कम से कम आधा वीगो पुगी जाए,
1: आधा वीगो पुगी जाए। हाँ तो हकर भाई ये बता रहे कि मान लो कि हमने सोयाबीन ने फसल आप जो खेती करी रहा से, तो इन्हीं खेती में आपने फायदा से या नुकसान है?
0: अभी तो फायदा है। अगर सोयाबीन कट गया ना, बरसात आ गई तो नुकसान, उसके लिए तो बरसात ही लाना पड़ेगा। तो अपने बरसात करवी हो अपना अनाज नहीं सोयाबीन ने वसाड़ू हो तो बरसात ही लावे पड़े। अगर फटी गई ने बाद ढीक वाले ऊपर बरसात ही नाक दो तो वसा था जाए, अगर बरसात ही नहीं हो तो पूरा नुकसान हो,
1: नुकसान था जाए,
0: नुकसान।
1: तो आपड़ यू कहू किसान भाइयों की हकरुभाई ने ये कहू कि सोयाबीन जेर पाकवानी अवस्था था जाए और सोयाबीन पाकवा मंडी जाए तो एवा टाइम पर किसान भाई ने पहला थी बरसाती नी व्यवस्था कर देवी चाहिए। अने बरसाती नी व्यवस्था इन हारे करवी कि आपी साल भर नी फसल रहे, तीन बड़ी मेहनत थी आपी फसल लगाड़ी अने तीनी फसल ने एक पानी आ जाए तीन माथे खत्म थाई जाए,
0: खत्म थाई जाए।
1: अच्छा अच्छा,
0: ज्यादा से ज्यादा
1: किसान भाइयों ने ज्यादा से ज्यादा अगर उपज ले तो हूँ करवा जाए किसान ने,
0: किसान ने गोभी, गोभी और मिर्ची,
1: मतलब सोयाबीन निकले बाद में।
0: हाँ
1: हकरू भाई ये बताड़ कि अगर सोयाबीन की खेती अगर किसान करे तो माड़वा में पाके एवी करवा हारू, मतलब तीहनी जमीन अपनी जमीन में भी आप ज्यादा से ज्यादा पकड़ी सके, तीन हारू किसान ने हूँ करवो जाइए,
0: तीन हारो खातर ना उपयोग वारे करवो जाइए।
1: अच्छा
0: गोबरिया खातर,
1: गोबरिया खातर ना।
0: हाँ
1: अने
0: तो किसान बराबर भी आप माड़वा ने जमीन बराबर आप पकड़ी
1: पकड़ी सके,
0: पकड़ी सके।
1: अच्छा अच्छा, तो आपन इनमा मतलब सोयाबीन की फसल में अगर बीमारी आती है तो आप देसी दवाइयों ना उपयोग करिए तो कहीं ना कहीं बनाई सके कि
0: देसी दवा नो उपयोग बनावो हो तो ओहड़ा नी जेड़ी, ओहड़ा न साल और लिमड़ा ना पत्ता उसको ताजो कूसी लो, कूसी ने एक दो घंटों उसका कई तपेला हपेला में गाड़ लो, तो पहले हम गाड़ ले दो इन्हें बाद फिर तुम छिटकारो मार दो, एक जीव जंतर खेती में
1: नहीं आवे।
0: हाँ
1: अने तीन थी पाकेलो धान भी मतलब
0: कई नुकसान नहीं था, कोई नुकसान नहीं
1: था। बाजार थी लावी नापू साटी इनमें हूँ नुकसान,
0: इनमें नुकसान से
1: हूँ नुकसान था,
0: इनमें बाजार थी लावी एक पैसा भी अपना खोटा जाए।
1: हाँ एक तो पैसा अपना बगड़
0: गया, पैसा जा रहा है
1: बराबर।
0: हाँ एक तो पैसा भी जा रहा और फिर तीने बाद आपने अगर जीव जंतर कभी मरी मरी नहीं मरी तो तीमा भी नुकसान से।
1: अच्छा अच्छा।
0: हाँ
1: नहीं, दवाई पर कोई भरोसा नहीं,
0: दवाई पर कोई भरोसा नहीं, हमारे डेट सुके अपन दवा मिलेगी,
1: एक्सपायरी डेट वाली दवा भी वैसी दे। हाँ हाँ ये नहीं काम करे,
0: ये नहीं काम करे।
1: अच्छा
0: अपना नुकसान से। हाँ
1: तो आप मान लो बाजार से दवा लेवा जा रहा था, अपन पानी कहीं कहीं चीज ने अपन ध्यान रखनी चाहिए,
0: अपन बस एक डेट देखवी,
1: डेट देख
0: कहीं डेट नहीं से
1: हाँ।
0: जीव जंतर मरियो कि नहीं मरियो
1: हाँ।
0: ये जरूरी ध्यान
1: देवी, केतरी मात्रा में नाखू,
0: केतरी मात्रा में नाखू ये भी ध्यान देवी, ज्यादा मात्रा में न खाएगी फिर भी नुकसान, कम में न खाएगी तो भी नुकसान, माफसर नाखवी पड़े,
1: माफसर नाखवी। तो अकरू भाई ये बता कि घना खरा किसान भाई अपना एम करे कि जैसे टंकी में पहली दवा साटेली रहती है अलग प्रकार नहीं रहे, तीन टंकी ने धोवे नहीं, तीन बारा में कई कहवा मांगे
0: नुकसान था,
1: तीन थी नुकसान था,
0: तीन थी नुकसान था, धान बढ़ी जाए કેમ કે ઉસકે કીટાણુ મહીરે ને
1: મહીરે બીજી દવા ના,
0: બીજી દવા નું કીટાણુ રહે, આપણે બીજી દવા થી ટંકી માં ઘોળ દઈએ તો તેમાં નુકસાન થાય,
1: તે અબડાઈ જાય, મતલબ ફટી જાય,
0: ફટી જાય,
1: દવા ભી કામ નહીં કરે,
0: દવા કામ નહીં કરે, અનાજ ને કઈ ના પાયડા બાળતે।
1: અને ઘણી એટલી વાત છે, એ તે વાત બતાડી, એની વાતમાં પિંચભાઈ હકરુભાઈ એક વાત એ છે કે કિસાન ભાઈ ને હું ધ્યાન રાખવી જોઈએ દવા સાડતા વખત, જેવી રીતે મોં પર પટ્ટી બાંધો યા સિત્રે કઈ નું સાંધવું હોય કે નહીં,
0: આપણે દવા સાટવાની ધ્યાન પર હાથમાં મોજા બી જોવે,
1: હાથના મોજા,
0: હાથના મોજા જોવે, મોહ પર પટ્ટી જોવે, આંખે પર શીશમો બી જોવે,
1: અચ્છા અચ્છા,
0: ઓર પોગોમાં મોજા જોવે,
1: મોજા જોવે,
0: કેમ કે જો દવા સાટી રહેતી ને વ્યક્તિને મતલબ નુકસાન નહીં થવા,
1: નુકસાન નહીં થવા જોઈએ,
0: હા, અગર સાટી રહે કદી પોગો મોજા નહીં રાખ્યા, કાલ કદી તેના તેના પોગોમાં કઈનું નાનું મોટું સાંધું હોય,
1: હા હા,
0: તેને અંદર કદી ટપકું પડી ગયું,
1: અચ્છા અચ્છા,
0: તો આદમી ભી નુકસાન કરી શકે,
1: હા હા,
0: દવાનો યો પ્રોબ્લેમ,
1: હા, અને બીજી વાત યા કે ડબલ્યા આપો સાટ્યા બાદમાં કઈ નહીં થાય, મેલ દી,
0: હા મેલ દી,
1: તો નાના સોના યા કે જનાવર
0: રમતા જાય ને કઈના મોહ સાટી લે, કઈનો તો તેનો ભી નુકસાન, તો દવા પૂરી થઈ ગઈ એને બાદ નાના મોટા ડબલ્યા આપણે કઈ રે કઈ નો ઢક્કણ રે કઈ નું કઈ, તો જમીન માં ભંડાર દો,
1: જમીન માં કાઢ દેવાના,
0: ભંડાર દો, કોઈ ડગરા બોકડા ને કોઈ આપણા સોના સાબર ને કોઈ નુકસાન,
1: કોઈ નુકસાન નહીં,
0: એમાં કઈ નો ઘુસા વાળું મને ખાય,
1: હા, તો મનક બી પી લે,
0: મનક બી પી લે તો બી નુકસાન,
1: અને દવા સાડતા વખત એને બી ધ્યાન રાખવું જોઈએ કે વાયરી એની પાછી આવી રહી, આપણે ઉલટી કોડી,
0: હા,
1: એના બારા
0: બ્રહ્મણે થી વાયરી આવી રહી, તો અહીંની સાઈડ થી એમ છાટો, અહીં થી વાયરી આવી રહી, તેની મતલબ જઈ અવાજ આવી રહી,
1: દવા સાટી રહ્યા ને નાના સોના બી મેરે નહીં રહેવા જોઈએ, અને હવાની ઉલટી દિશામાં, અને હાથ ઉપર મોજા રહેવા જોઈએ, પોગોમાં બી મોજા રહેવા
0: જોઈએ,
1: અને કિસાન ભાઈ ને તમે ઘણી અસલ વાત બતાડી, અને જાતા જાતા અમારા કિસાન ભાઈઓને તમે શું કેવા માંગો કે ખેતી કરવામાં એની ધ્યાન રાખવી જોઈએ,
0: ખેતી કરવામાં ધ્યાન રાખવું જોઈએ,
1: તો તમે બે વીઘામાં ખેતી કરી મેલી,
0: બે વીઘામાં
1: સોયાબીન ની મકી ની,
0: મકી,
1: તે એમાં સોયાબીન કેતરી નીકળી જાય બે વીઘામાં, અને મકી કેતરા ની થઈ જાય,
0: લગભગ 60-70 હજાર નું સોયાબીન થઈ જાય,
1: 60-70 હજાર નું સોયાબીન થઈ જાય,
0: સોયાબીન થઈ જાય,
1: અને મકી,
0: મકી થઈ જાય લગભગ 8-10 ક્વિન્ટલ
1: મકી બી પાકી જાય,
0: આકડી નીકળી,
1: હા, અને મતલબ હાંગરી ખેતી કરવાથી શું લાભ થાય, કઈ એક ફસલ બગડી જાય બીજી એમ કઈ,
0: હા, તો હાંગરી કરવાથી મતલબ એક ફસલ બગડે એક તો આવે,
1: એક ને એક તો આવી જાય,
0: એક ને એક આવી જાય, ઓર એક ખરી આપું કરી દઈએ સોયાબીન કરી દે તો માન લો, તો સોયાબીન કદી વગડી ગયું તો મકી આવી જાય,
1: મકી આવી જાય,
0: ઓર મકી વગડી ગઈ તો સોયાબીન,
1: સોયાબીન આવી જાય,
0: એટલો ફરક છે, કેમ કે કિસાન પાછો નુકસાન માની જાય,
1: નુકસાન માની,
0: એક ને એક ફસલ આવી જાય,
1: એક ને એક ફસલ આવી જાય,
0: તો માં ને એક ફસલ આવી જાય, ખેતરે અમારી ફસલ માં અમો એમ કરીએ છે, તો સોયાબીન બી ઓર મકા બી, એક નુકસાન થાય એક તો પાકે,
1: અને મકી સોયાબીન ને મકી માં મતલબ ખુલ્લી મકી તે સેટી સેટી રહે, તેના કારણે ડોડિયા બી મોટી થતી,
0: ડોડિયો મોટી થાય, ઓર હવા પવન માં પડવા
1: નહીં, પડવા બી નહીં માંગે,
0: સોયાબીન ને નુકસાન થાય,
1: હા,
0: ઓર મકીન બી,
1: મકીન બી હવા થી રોકાઈ જાય,
0: હવા થી રોકાઈ જાય, પડે તો એક બીજા રાડા પર જાય, ક્યુ જાય,
1: લેકો લે, પેલું પેલા પર જાય,
0: પેલું પેલા પર, ઓર આંગુડી મકી તો હવા આવે એક થી એક ઉપર, એક થી એક ઉપર
1: ખતમ થાય જાય,
0: પાટો કરી દે,
1: પૂરી ખેતી ખતમ થાય જાય,
0: ખેતી ખતમ
1: થાય, તેની હારું સોયાબીન બી મેં મિશ્રિત ખેતી માં ફાયદો છે,
0: ફાયદો છે,
1: અચ્છા અચ્છા, તો હકરુભાઈ જાતા જાતા અમારા કિસાન ભાઈ ને એ બતાડ કે કિસાન ભાઈ ને તો હું સલાહ આલવા માંગે,
0: हूँ किसान भाइयों ने हम सलाह अलवा मांगू के जो जेवी रीते में बात बताड़े की नहीं एवी रीते फसल करवी जो ही।
1: अच्छा अच्छा
0: तो इनी फसल मा कोई नुकसान नहीं था और किसान भाई कोई घाटो नहीं जाए जो जेवी फसल अपनी निकाल लेती तेवी फसल अपन फायदो भी था ही रो नुकसान जाए वो नहीं मिले। और जे भी मैं वायते बताड़ी है किसान भाई ने कोई भी किसान भाई ने बात ने धर ले है तो अगाड़ी फायदो था है थी नान।
1: अच्छा,
0: नुकसान
1: अच्छा।
0: जाए नहीं मिले जो मैं बात बताड़ी ने बात पर पॉइंट धरी और इन्हें हाँ केवी रीते करवी एवी रीते करवी तीनी रीते खेती कर लेवानी तो अपना किसान भाई ने कोई नुकसान नहीं था।
1: तो डहा डहा अपना कहता है कि खेती नो खोड़ो से अने दाड़की नो
0: दोड़ो से,
1: दोड़ो से।
0: दोड़ो।
1: तो किसान साथियों आज हमारी वसमा हतेलो हकरूभाई डामोर अने तिही सोयाबीन अने मक्कानी मिश्रित खेती ना बारा मा तमुन असल ये जानकारी हमलावी अने हमुन तमार थी उम्मीद से किसान भाइयों की तमु इनी बात ने हामली ने ज्यादा से ज्यादा उत्पादन लेवा मा कामयाब रहो अने हाउ हकरूभाई डामोर ने इजाजताल जो नमस्कार
0: नमस्कार।
2: हूँ से आरजे राकेश
3: अने हूँ से आरजे कमता डामोर
2: तमु हामली रासे कार्यक्रम खेती वाड़ी आपड़ा झाबवाना पहला सामुदायिक रेडियो स्टेशन रेडियो टंटिया भील 90.8 FM झाबुआनी आवाज पर।

0: અસલી બીજનો પ્રયોગ કરવો જોઈએ. બીજનો ઉપચાર. તો કિસાન સાથીઓ, બીજને ફફૂંદનાશક દવા થાઇરમ 75 WP અને કાર્બન ડાયોક્સાઇડ 50 WP દવાને 2:1 મેળવીને 3 ગ્રામ દવા પ્રતિ કિલો બીજના દરથી ઉપચારિત કરવાની અને થાઇરમ 37% કાર્બોક્સિન 37% 2 ગ્રામ દવા પ્રતિ કિલો બીજની દરથી યા ટાઇકોડર્મા નામક જૈવિક ફફૂંદનાશકની 3 ગ્રામ માત્રા પ્રતિ કિલોગ્રામ બીજના દરથી ઉપચારિત કરી શકી. જ્યાં તક જ્યાં પાણી ધૂળ મક્ખી સફેદ મક્ખી અને પીળા મોઝેકની સમસ્યા જ્યાદા હોય ત્યાં થાયામેથોક્સામ 17 WS નામક કીટનાશકથી 3 ગ્રામ પ્રતિ કિલો બીજના દરથી બીજ ઉપચારિત કરી શકી. ફફૂંદનાશક અને કીટનાશક દવાના ઉપચારની બાદમાં 5 ગ્રામ રાઇઝોબિયમ કલ્ચર અને 5 ગ્રામ SPSB કલ્ચરથી પ્રતિ કિલો બીજના ઉપચારિત કરીને સોયાબીનમાં જેડ ગ્રંથિઓનો ઉચિત કામ વિકાસ થાય છે. બુવાઈનો તરીકો. સોયાબીનની બુવાઈ કરતા વખત કતારથી કતારની દૂરી 45 સેન્ટીમીટર તક રહેવી જોઈએ. કમ ઊંચાઈવાળી જાતિઓ અને કમ ફેલાવવાળી જાતિઓને 30 સેન્ટીમીટરની કતારથી કતારની દૂરી પર ઓરવાનું અને બુવાઈના કામ દુફન તીફન સીડ ડ્રીલથી કરવું જોઈએ. બુવાઈના સમય પર જમીનમાં ઉચિત નમી ઘણી જરૂરી છે અને બીજ જમીનમાં 2.5 થી 3 સેન્ટીમીટર ઊંડાઈ પર પડવું જોઈએ. મેડ નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિથી બુવાઈ કરવાથી સોયાબીનની પેદાવારમાં બઢોતરી પાઈ ગઈ છે અને નમી સંરક્ષણ અને જલ વિકાસની ભી પ્રભાવી પાઈ ગઈ છે. જલ પ્રબંધન. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં જ્યાદા અગર ઉચિત જલ પ્રબંધન નહીં હોય તો જો ભી આદાન આલ્યો ગયો છે તીહુના સમુચિત ઉપયોગ પૌધાને દ્વારા નહીં થાય પાય છે. એની સાથે ઝેડ ગળનનો ઝેડ હાળનનો જે બીમારીઓનો પ્રકોપ બળી જાય છે અને નિંદા નિયંત્રણ ઘણું કઠિન થઈ જાય છે અને તેના ફલસ્વરૂપ પૌધાનો વિકાસ સીમિત થઈ જાય છે અને ઉત્પાદનમાં ભારી ગિરાવટ આવી જાય છે અને સામાન્ય તરીકાથી બુવાઈની બાદમાં 20 થી 20 સેન્ટીમીટરની દૂરી પર ઢાળના અનુરૂપ જળ નિકાસ નાળીઓ જરૂર બનાવવાની. તેનથી જ્યાદા વરસાદની સ્થિતિમાં જળભરાવની સ્થિતિ પેદા નહીં થઈ શકે. મેળ. તો કિસાન સાથીઓ, નાળી વિધિ અને સોડી પટ્ટી નાળી વિધિની બુવાઈ જળ નિકાસમાં બી કાફી અસલ પ્રભાવી પાઈ ગઈ છે. ઓરવાની બાદમાં સોયાબીનને 15 થી 20 માં ખડી ફસલમાં ઇમિજત હાઇપર નામક દવાનો 75 ગ્રામ સક્રિય અવયવ પ્રતિ હેક્ટર છીડકવાથી હગળા પ્રકારના ખરપતવારનું નિયંત્રણ સફળતાપૂર્વક કર્યો જઈ શકે છે. જ્યાં પર કેવલ હાકડા પાયડાવાળી નિંદા ઓહે અને ત્યાં કિઝાલો ફાફનો ઇથરાઇલ 50 ગ્રામ ક્રિયાશીલ અવયવ ફેનોક્સાપ્રાપ 10 EC 75 ગ્રામ ક્રિયાશીલ અવયવ પ્રતિ હેક્ટરનો છિડકાવ કરવાનો. એની દવાઈઓને 500 થી 700 લીટર પાણીમાં ઘોળીને છિડકાવ સ્પ્રે ફ્લડ જેટ નોઝલ યા ફ્લેટ ફેન નોઝલને લગાતાર કરવાનો. ભૂમિમાં નમી રહેવાથી અસલ પરિણામ મળે છે. લાભકારી અંતરવર્તી ફસલીઓ. તો કિસાન સાથીઓ, સોયાબીનમાં સોયાબીનની હાથે મક્કી 4 કતાર અને 2 કતાર, સોયાબીન અરહર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને જુવાર 4 કતાર અને 2 કતાર, સોયાબીનને કપાસ 4 કતાર અને 1 કતાર. તો કિસાન સાથીઓ, એ થાય અંતરવર્તી ફસલીઓ અને હાવ લાભકારી ફસલ ચક્ર. સોયાબીન ઘઉં, સોયાબીન અલસી, સોયાબીન ચણા અને સોયાબીન અર્કિલ મટર. તો એ થાય ઉનાળાની ફસલની વાત. તો કિસાન સાથીઓ, હમણે આપણે ચોમાસાની વાત કરી રહ્યા તેની હારું જ્યાદાતર આપણ મેં હમણે વટાડી તેની ફસલી પર ધ્યાન દેવાનું. કટાઈ, ગહાઈ અને ભંડારણ. તો કિસાન સાથે, સોયાબીનની કટાઈ દાંતેડા યા મશીનથી કરી જાય છે. ફસલની કટાઈ તેર કરવાની ઝેર 95% ફળીઓ ભૂરીઓ પડી જાય અને પાયણા ઝાડવા લાગી જાય. જ્યાદા દેરી થવા પર કટાઈ કરવા પર ફળીઓ છટકવાની સંભાવના બનેલી રહેશે. તો કિસાન સાથીઓ, બીજવાળી ફસલની કટાઈ કમ્બાઈનથી નહીં કરવાની, ગેહાઈ થ્રેસર મશીનથી કરવા સારું. ઉકેલું ફસલની ગાડીઓ બનાવી લેવાની અને થ્રેસરની ગતિ 300-500 RPM અને પંખાની ગતિ 1400-500 RPM રાખવાની. ટેક્ટરથી ગાહી હારું ખાળામાં ફસલની મોટી પરત વસાડ દેવાની અને હૂકવા હારું છોડ દેવાની. જેર ફળીઓ છટકવા લાગે તેર નવા ટાયરના ટેક્ટરથી ધીમી ગતિથી એનાને ગેહાઈ કરી લેવાની, માહળી લેવાનું. માહળવાના થવાની બાદમાં તેજ હવામાં પંખા યા ઓડાવણીની બીજોના ડાકળા અને ભૂસાને અલગ કરી લેવાનું અને બીજોને દુબારા પુનઃરૂપથી ધૂપમાં 2-3 દનો હારું હુકાડવા હારું મેલ દેવાનું અને સાણીને એનો ભંડારણ કરી દેવાનો. તો કિસાન સાથીઓ, એની બાદમાં બોરામ ભર દેવાના. તો કિસાન સાથીઓ, સોયાબીનની ઉન્નત પ્રજાતિઓ અને તેઓની વિશેષતાઓ. કિસાન સાથીઓ, દેખી જાય તો જાતિનું નામ અને પાકવાની અવધિ અને તેઓની ઉપજ અને તેઓના વિશેષ ગુણ. તો કિસ્મનું નામ દેખી જાય JS 335 અને એની પાકવાની અવધિ છે 95-100 દિન તક. અને એની જો ઉપજ છે કિસાન ભાઈઓ 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ શ્રેષ્ઠ અનુકરણ, જ્યાદા ઉત્પાદન ક્ષમતા અને બેક્ટેરિયલ પાચિકવેદ હારું પ્રતિરોધી, બર્ડ ફ્લાઇટ રોગ અને કીટોમાં થૂળ મક્ખી હારું સહનશીલ. તો કિસાન સાથીઓ, બીજી જો સોયાબીનની ઉન્નત કિસ્મ છે JS 9305 યા 90-95 દિનમાં પાકીન તૈયાર થઈ જાય છે કિસાન ભાઈઓ. અને એની ઉપજ છે 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા યા છે કે વ્યાપક ક્ષેત્રો હારું અનુકૂળ શીઘ્ર વેગી પાકવાવાળી અને શાર દાણાવાળી ફળીવાળી ફસલ અને અસલ અંકુરણ ક્ષમતા, ફળી છટકવા હારું પ્રતિરોધી, જળ હળણ અને પ્રમુખ કીટ અને બીમારીઓના પ્રતિ પ્રતિરોધી સહનશીલ કિસ્મ છે. તો કિસાન સાથીઓ, આગલી જો સોયાબીનની જો કિસ્મ છે JS 95 અને 60 યા 82-87 દિનમાં પાકીન તૈયાર થઈ જાય છે. એને 18-20 ક્વિન્ટલ તક કિસાન ભાઈઓને પ્રતિ હેક્ટર તક ઉત્પાદન મળી જાય છે. અને વેગી પાકવાવાળી શાળ દાણાવાળી જો ફળી કમ વર્ષા અને ઉતળી જમીનવાળા ક્ષેત્ર હારું બી અનુકૂળ અસલ અંકુરણ ક્ષમતાવાળી, ફળી છટકવા હારું પ્રતિરોધી અને હૂકું સહનશીલ અને કીટોમાં થૂળ મક્ખી, ચક્રભ્રંગ, નીલાભ્રંગ અને બીમારીઓમાં જેડ હાળણ અને જીવાણુ ધબ્બા હારું પ્રતિરોધક છે. તો કિસાન સાથીઓ, આગલી કિસ્મ હૈ જો બીજ હૈ સોયાબીનનો JS 9752 98 દિનથી લગાડીને 102 દિનમાં પાકીને તૈયાર થઈ જાય છે. અને એની ઉપજ છે 25-30 હેક્ટર 30 કિલો પ્રતિ હેક્ટર 25-30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર. અને એની ખાસ વિશેષતા છે વ્યાપક ક્ષેત્ર હારું અનુકૂળ સર્વશ્રેષ્ઠ અનુકૂળ, જ્યાદા ઉત્પાદન ક્ષમતા, બહુરોધી ક્ષમતા, ફલી છટકવા હારું પ્રતિરોધી, પીલા મોજેક, જળસલન અને કીટોમાં તના છેદક અને પત્તીભક્ષક અને જ્યાદા નમી હારું રોધી સહનશીલ, ફૂલનો રંગ ધોળો રહેશે.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર.
0: તો કિસાન ભાઈઓ, મક્કા વિશ્વમાં કૃષિમાં કાફી મહત્વપૂર્ણ સ્થાન છે અને એની ફસલને વિશ્વમાં ખાદ્યાન્ન ફસલોની રાણીના રૂપમાં માન્ય જાય છે. કેમ કે એની ઉત્પાદન ક્ષમતા ખાદ્યાન્ન ફસલોમાં સૌથી જ્યાદા છે. યા 150 થી જ્યાદા દેશોમાં ઉગાડી જાય છે. અને ભારતમાં યા ચાવલ અને ઘેહુંની બાદમાં તીસરી મુખ્ય અનાજવાળી ફસલ છે. પહેલું મક્કાના વિશેષ રૂપથી ગરીબોનું ભોજનના રૂપમાં માન્યું જાતેલું, જબકી હાવ એવું નહીં મળે. હાવ એનો ઉપયોગ માનવ આહાર 25% ને હાથે હાથે પશુના આહારમાં 12% અને કુક્કટ અને કુકડાના આહારમાં 49% અને સ્ટાર્ચ 12% અને દારૂ બનાવવામાં 1% અને બીજના રૂપમાં 1% ઉપયોગ થવા લાગી ગયો છે. તો કિસાન સાથીઓ, મધ્યપ્રદેશમાં મક્કા એક ઘણી એક અસલ મુખ્ય ફસલ છે અને મક્કી મુખ્ય રૂપથી ઝાબુઆ, મંદસૌર, રતલામ, છિંદવાડા, અલીરાજપુર એના આદિ જિલ્લામાં થાય છે અને એના આ હકી પકાડે છે જ્યાદા માત્રામાં. તો કિસાન સાથીઓ, ઝાબુઆ જિલ્લામાં લગભગ 68,300 હેક્ટર ક્ષેત્રફળમાં મક્કીની ખેતી કરી જાય રહી છે અને ઇહોની ખેતી મુખ્યતઃ ઝાબુઆ, પેટલાવદ, થાંદલા, મેઘનગર અને રાણાપુર વિકાસખંડોમાં કરી જાય છે. ભૂમિનો સુણાવ. તો કિસાન સાથીઓ, મક્કાની ખેતી કઈ પ્રકારની મીટી અને કઈ પ્રકારની અલગ અલગ મીટીવાળી જગામાં કરી જાય છે, પણ એનો ઉચિત જળ નિકાસવાળી બલઈ દોમટ મટિયાર મીટીમાં એની વાયુ સંચાર અને પાણીના નિકાસની ઉત્તમ વ્યવસ્થા હોય અને જેની જગાનો પીએચ માન 6.5 થી લગાડીને 7.5ના વશમાં હોય તો ના તો અમલીય અને ના હિ ક્ષારીય રહેવી જોઈએ. તો એનમાં એવી જગામાં મક્કાની ખેતી સફળતાપૂર્વક ઉગાડી જાય છે અને પકાડી જાય છે. જેના જમીનમાં નમકીન પાણીની સમસ્યા હોય ત્યાં મક્કીની બીજાઈ મેળી ઉપર અને કે ધોરણ ઉપર કરવી જોઈએ. ધોરણ ઉપરને બજાય સાઈડમાં કરવી જોઈએ, તેનથી જેડિયો નમકથી પ્રભાવિત નહીં થાય છે. તો કિસાન સાથીઓ, ભૂમિની તૈયારી. ખેતરમાં એક વારી મીટી પલટવા વાળું હોળ અને બે વારી વખર સલાડીને મીટીને અસલી તરેથી ભૂરભૂરી કરી લેવી જોઈએ. અગર ખેતરમાં ગરમીઓમાં ખેતર ખાલી હોય તો 3 વરેમાં 1 વારી ગહેરી જુતાઈ કરવું ઘણું લાભદાયક રહેશે અને એનાથી જુતાઈ કરવાથી ખરપતવાર, કીટ પતંગીઓ અને બીમારીઓની રોકથામ હારું કાફી સહાયતા મળે છે અને એનથી કઈ પ્રકારના ખરપતવાર બી ઇંથા નહીં ઉગે છે. તો કિસાન સાથીઓ, 3 વરેમાં 1 વારી ઊંડી ખેડાઈ જો મીટી પલટવાળા હોળથી કરવી જોઈએ અને એની હાથે એ મીટીને પાણી રોકવાની ક્ષમતા બી એનથી કાફી બળી જાય છે. આખરી વારી વખરના ટાઈમ પર 20-25 કિલો પ્રતિ હેક્ટર ફાલી ડાલ 3% ભૂરકાઈ દેવાનું અને ઓરવાનો સમય અને ઇહનો તરીકો. તો કિસાન સાથીઓ, મક્કીની બોવણી મધ્ય 15 જૂનની બાદમાંથી લગાડીને 15 જુલાઈ તક કરી જાય છે. વર્ષા આધારિત મક્કાની બોવણી શરૂ થવા પર કરવી જોઈએ અને સિંચિત મક્કાની બોવણી 10-20 દન પહેલી કરી દેવી જોઈએ. 15 જૂનથી લગાડીને 1 જુલાઈની વસમાં ઇનથી જો મળવાવાળી જો પેદાવારમાં બી કાફી બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, એ સિંચાઈવાળી હારું વાત વટાડી રહ્યો અને વગર સિંચાઈવાળી આપણે 15 જૂન જો પાણીની વર્ષા આધારિત ખેતી પર ત્યાં આપ બધા કરી રહેશે. બુવાઈમાં પૌધાની જો કિસ્મના હિસાબથી કતારથી કતારની દૂરી 60-75 સેન્ટીમીટર અને પૌધાથી પૌધાની દૂરી 20-25 સેન્ટીમીટર તક રહેવી જોઈએ અને બીજ 3-5 સેન્ટીમીટર ઊંડાઈ પર ઓરવું જોઈએ અને એનથી જ્યાદા ઊંડાઈ પર નહીં ઓરવું જોઈએ. તેનથી કિસાન ભાઈઓ મય જેડિયો ફેલવાની જગા કમ મળે તો તેની હારું મક્કીને 3-5 સેન્ટીમીટર એતરી ઊંતલી ઓરવી જોઈએ. તો કિસાન સાથીઓ, હવે બીજની દર. બીજની દર પૌધાની કિસ્મ અને 1000 દાણાના વજનના માનના હિસાબથી તય કરી જાય છે. સામાન્યતઃ સંકુલ મક્કામાં બીજ દર 20 કિલોગ્રામ, શંકર મક્કામાં 10-12 કિલો બેબી કાર્ન અને 25-30 કિલોગ્રામ પાપકાર્ન અને 8-10 કિલોગ્રામ સ્વીટ કાર્નમાં 5-7 કિલોગ્રામ ચારાના રૂપ હારું અને 50-60 કિલોગ્રામ પ્રતિ હેક્ટર કિસાન ભાઈ એની બોવણી કરવી પડે છે. તો કિસાન સાથીઓ, બીજના ઉપચાર હારું હા વાત કરીએ તો બીજને બીજ અને મીટી જનિત રોગોથી વસાડવા હારું 2 ગ્રામ થાઇરમ, 1 ગ્રામ બાવિસ્ટીન પ્રતિ કિલોગ્રામ બીજના માનથી મક્કીને ઉપચારિત કરવું જોઈએ અને ઉપચારિત કરીને ઓરવાથી કિસાન ભાઈઓનો કાફી લાભ થાય છે. એની હાથે હાથે 5 ગ્રામ PHB કલ્ચર પ્રતિ કિલો બીજના માનથી મેળવવું જોઈએ. બુવાઈની વિધિ. તો કિસાન સાથીઓ, પૌધાની જેડીઓને પર્યાપ્ત નમી મળતી રહે એની હારું જળ ભરાવથી થાવવાળા નુકસાનથી વસાડવા હારું કિસાન ભાઈઓને ફસલને આપણ ધોરણ ઉપર લગાડવી જોઈએ. બુવાઈથી પહેલું બુવાઈ પૂર્વી પશ્ચિમ દિશામાં મેળવીને જો દક્ષિણ ભાગમાં કરવી જોઈએ અને બુવાઈમાં પ્લાન્ટરનો ઉપયોગ કરવાથી એકી વારમાં બીજ અને ઉર્વરકોને ઉચિત જગા સ્થાન નાખવામાં મદદ મળે છે. તો કિસાન સાથીઓ, સારા હારું બુવાઈની જો સીડ્રીલને દ્વારા કરવી જોઈએ અને મેળ્યું પર બુવાઈ કરતા વખત પછાડીની તરફ હંમેશા સાલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાવ પોષણ અને એની મક્કાનો પ્રબંધન એકમ કરવાનો. બુવાઈથી 10-15 દિન પહેલું ખેતરમાં અસલી તરતું હાડેલું ગોબરનું ખાતર 10-12 ટન ગોબરનું ખાતર મેળવી દેવું જોઈએ. કાર્બનિક ખાતર અને રાસાયણિક ખાતરના ભેળો કરીને પ્રયોગમાં કરવાથી ફસલના ઉત્પાદનમાં કાફી અસલ બઢોતરી થાય છે. તો કિસાન સાથીઓ, મક્કાની ફસલ હારું 120-150 કિલોગ્રામ નત્રજન, 60-70 કિલોગ્રામ ફોસ્ફરસ અને 60-70 કિલોગ્રામ પોટાસ અને 25 કિલોગ્રામ ઝીંક સલ્ફેટ પ્રતિ હેક્ટરની હિસાબથી જરૂરત પડે છે. ફોસ્ફરસ, પોટાસ અને ઝીંકની પૂરી માત્રા અને 20% નત્રજનની બુવાઈના ટાઈમ પર આલવું જોઈએ અને શેષ જો આખરી વસેલું નત્રજનને 4 હિસ્સામાં વાટી દેવું જોઈએ. તો પહેલી વારીમાં પહેલો હિસ્સો 25% નાઇટ્રોજન ફસલમાં 4 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકી 25 દિન બાદમાં ઓરવાના. તો કિસાન સાથીઓ, 25% નાઇટ્રોજન ફસલમાં 8 પાયડા આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ત્યુ બોવાઈના 50 દિનની બાદમાં. અને તીસરું જો છે 25% નાઇટ્રોજનની જો માત્રા ફસલમાં ફૂલ અને પુષ્પન આવવાના ટાઈમ પર, નંગલ આવવાના ટાઈમ પર આલવું જોઈએ, ક્યુંકિ 17 દિનની બાદમાં બોવાઈની. તો કિસાન સાથીઓ, ચોથો જો નત્રજન આલવું જોઈએ, 5% નાઇટ્રોજનનો પ્રયોગ દાણા ભરવાના ટાઈમ પર આલવું જોઈએ, જબકિ ત્યુ 90 દિનની બાદમાં. તો કિસાન સાથીઓ, યુ થાય ઉર્વરકની વાત અને હાવ જળ પ્રબંધન. તો કિસાન સાથીઓ, મક્કી એક એવી ફસલ છે ત્યાં હુકુ જ્યાદા સહન નહીં કરી શકે અને ના હી જ્યાદા પાણી સહન કરી શકે. તો તેની હારું ખેતરમાં જળ નિકાસી હારું નાળીઓમાં બોવાઈ, ધોરામાં બોવાઈ કરવાથી સમયની વસત બી કમ થાય છે અને પાણીની બી વસત થાય છે. સમય પર અતિરિક્ત પાણી બી નકળી નાળીમાં વહી જાય છે, તેને કારણે મક્કી ગળવાની સંભાવના બી કાફી કમ રહેશે અને પડવાની સંભાવના બી કાફી કમ રહેશે. સિંચાઈની દ્રષ્ટિથી નવા પોદ ઘૂંટણા તક આવે અને તીહની ફૂલ નંગલ આવે અને દાણા આવે ભરાવાના અવસ્થામાં કિસાનભાઈને સૌથી સંવેદનશીલ સમય રહેશે અને એની અવસ્થાઓમાં અગર સિંચાઈની સુવિધા હોય તો કિસાનભાઈને કોરડ રહેવાના ટાઈમ પર સિંચાઈ કરી દેવી જોઈએ. કેમ કે એમથી ખેતીમાં કાફી અસલ મુનાફો મળી શકે. તો કિસાન સાથીઓ, હાવ વાત કરીએ ખરપતવારના નિયંત્રણની. જેવી રીતે આપું નિંદણી, તો નિંદણી કેમ કરવી જોઈએ? તો તેના બારામાં કિસાન ભાઈઓ અગર દેખી જાય તો ખરીફ મોસમમાં ખરપતવારોની જ્યાદા સમસ્યા રહેશે અને ત્યાં ફસલથી પોષણ, જલ અને જો ધૂપ હે પ્રકાશ હારું પ્રતિસ્પર્ધા કરે છે અને ત્યાં ખરપતવારના જેટલા બી ઝાડકા રહેશે તે આપણી મક્કીની હાથે વેગા મોટા થવા હારું મોટા થાય છે. તો એની હારું એના કારણ ઉપજમાં બી 40-50% તક કિસાન ભાઈને નુકસાન થઈ શકે છે. મક્કાની અસલ ઉત્પાદન લેવા હારું બુવાઈના 30 દિન તક ખેતરને ખરપતવારથી કિસાન ભાઈને પૂરી તરહ મુક્ત રાખવું જોઈએ. બરસાતના દિનોમાં નિંદાઈ ગોળાઈ કરવા હારું સમય કમ મળી પાય છે, તેને હારું નિંદાઈ ગોળાઈ હારું કઈ વારી સમય નહીં મળી પાય છે અને કઈ વારી નિંદાઈ હાથોથી કરવી પડે છે અને એવામાં ખરપતવારનાશી દવાઓનો પ્રયોગ કરવો પણ ઘણો લાભદાયક રહેશે. કેમકે મજદૂરી જ્યાદા મહેંગી પડે છે, તેની હારું કિસાન ભાઈઓ મક્કામાં ખરપતવારના નિયંત્રણ હારું ઓરવાની બાદમાં અને ફસલના અંકુરણથી પહેલું એટ્રાઝિન 1.0% 1.0 કિલોગ્રામ સક્રિય તત્વ વ્યાપારિક માત્રામાં 2.0 કિલોગ્રામ પ્રતિ હેક્ટરના હિસાબથી 600 લિટર પાણીમાં ઘોળ બનાવીને પ્રતિ હેક્ટરના હિસાબથી છંટકાવ કરવા પર 16 પાયડાના જો ખરપતવાર છે જો જ્યાદા પ્રભાવી ઢંગતા નિયંત્રણ તીહનો થઈ શકે. અંતરશસ્ય ફસલ લેવા હારું એટ્રાઝિનનો પ્રયોગ નહીં કરવાનો અને 1.0 કિલોગ્રામ પેન્ડીમેથિલિન સક્રિય તત્વ

55 ટન માં 5 થી 9 ટન તક હરી ખાદ ની પ્રાપ્તિ થઈ જાય છે. તો કિસાન સાથીઓ, હોણ ઉગાડી અને તેને ભાંગવો પડે છે, તેના ખાતરના ઉપયોગમાં હરી ખાદના ઉપયોગમાં આવી જાય છે, જબકી મક્કા ફસલની પ્રાપ્તિ 100% થાય છે. તો કિસાન સાથીઓ, રાસાયણિક ખાતર મક્કામાં નાખવાની એક થોડી સી જાણકારી તમને બતાડવા જઈ રહ્યો છે. તો ખરીફ ફસલ હારું, જો આપણા સુમાહાની ફસલ હારું, તો કિસાન સાથીઓ, વેગી પાકવાળી જાતિ હારું નત્રજનની જો માત્રા 90, ઇસ્ફોરની માત્રા 40 અને પોટાશની માત્રા 30, અને મધ્યમ વર્ષમાં જો અવધિ મધ્યમ અવધિમાં જેની પાકવાળી જાતિ હારું નત્રજનની માત્રા 120 કિલો અને સ્ફોરની માત્રા 50 અને પોટાશની માત્રા 30, અને વારથી પાકવાવાળી મક્કાની જાતિઓ હારું 150 કિલો નત્રજન અને 80 કિલો સ્ફોર અને 60 કિલો પોટાશની માત્રા રહેવી જોઈએ. અને અંતરવર્તી ફસલ પદ્ધતિમાં જો કતારથી કતારની કતારમાં જો ઓળીએ છે, તેમાં નત્રજનની માત્રા 150 કિલો અને સ્ફોર 80 કિલો અને પોટાશ 60 કિલો નાખવું જોઈએ. તો કિસાન સાથીઓ, જાયદ એક વાત તમને બતાડ દઉં કે રબીની બી તમને જાયદ હારું અગર કરવી હોય તો તેની બી જાણકારી કિસાન ભાઈને માલમ રહેવી જોઈએ. તો તેની હારું રબીની ફસલમાં 180 કિલો નત્રજન, સ્ફોર 80 કિલો અને પોટાશની માત્રા 60 કિલો રહેવી જોઈએ.